થઈ જાય છે. સારામાં 20ની માત્રા, તીહુની અવસ્થા, ભૂમિમાં નાઇટ્રોજનની ઉપસ્થિતિ અને કિસાનને દ્વારા બોવાઈના ટાઈમ પર સારાની બળતરી હારું આલીગી યુરિયાનો એના ખાતરનો પાણીની કમી આદિ કારકો પર નિર્ભર કરે છે. વિશેષ રૂપથી પાણીની કમીને કારણ પૌધાની બળતરી અને વિકાસ રોકાઈ ગયો હોય તો પાયડા હૂકીને સીમાઈ જાય છે અને પીળા પડી જાય છે. એવા સારાને સાયનાઇડની માત્રા બળી જાય છે અને લીલા સારાના અભાવમાં ભૂકેલો પશુઓ સારો દેખતા દેખતા લાલચમાં આવીને પૂરો ખાઈ જાય છે અને જાણકારીના અભાવમાં પશુપાલક બી સુપસા બહી જાય છે અને વિકસિત જ્વાર બાજરો અને શરીરને લીલા સારાના અભાવમાં આલવા લાગે છે. દિનથી પશુની મોહત થઈ જાય છે. તો લક્ષણ, તો કિસાન સાથીઓ, સાયનાઇડ યુક્ત સારાથી અચાનક જ્યાદા સેવનથી 10-15 મિનિટ બાદમાં પશુમાં વિષાક્તાના લક્ષણ પ્રકટ થવા લાગે છે. પશુ બેચેન થવા લાગે છે અને મોંથી લાળ પડવા લાગે છે. હા લેવામાં કઠિનાઈ લાગે છે અને પશુ મોં ખોલીને હા લેવા લાગે છે. માંસપેશીઓમાં એઠન દરદ થવા લાગે છે અને પશુ ઘણો કમજોરીની વજેથી લડખડાઈને જમીન પર પડવા લાગે છે. પશુ આપણા માથાને પેટની તરફ ઘુમાડીને લટકી જાય છે. મોહના કડવા બદામ જેવી ગંધ આવે છે અને રક્તનો રંગ ચમકીલો રાતો થઈ જાય છે અને મોહતના ટાઈમ પર દમ ઘૂંટવા જેવી કરહાટ્યો મને કુહે છે અને પીડા થાય છે તેના. તો કિસાન સાથીઓ, એના ઉપચાર હારું સાયનાઇડ વિષાક્તાના લક્ષણ પ્રકટ થતા હિ પશુને સોડિયમ નાઇટ્રેટ 3 ગ્રામ અને સોડિયમ થાયોસલ્ફેટ 15 ગ્રામ 200 મિલીલીટર ડિસ્ટિલ્ડ પાણીમાં ઘોળીને નસને દ્વારા આલવી જોઈએ. સોડિયમ થાયોસલ્ફેટ 30-60 ગ્રામ મોહમાં આલવી જોઈએ અને સાયનાઇડ ગ્રસ્ત સારાને ખાઈને પશુને પાણી ની પીવાડવું જોઈએ. વસાવ, તો કિસાન સાથીઓ, સારાગાહમાં જ્યાં સરવા જાય તેના હારું લઈ જતા વખત પશુઓને કમ બળેલી જુવાર બાજરો ખવાડવો જોઈએ અને શરીરની ફસલ ની ખાવા દેવાની. અસલી સિંચાઈ કરેલી જુવાર શરી પશુઓને લીલા સારાના રૂપમાં આલવાની અને 2-4 વારી અસલી બારીશ થવાની બાદમાં બળેલી ફસલને પશુઓને ખવાડવી જોઈએ. સાયનાઇડ ગ્રસ્ત સારાને થોડા ટાઈમ તક હૂકવા દેવાનો, સીમાવા દેવાનો અને તેમાં શીરા મેળવીને સાઇનલેઝને રૂપમાં ખવડાવવાથી બી વિષનો પ્રભાવ કમ થઈ જાય છે અને નાના સીમાયેલા પીળા હૂકીને એવા હિ પોદાને સારો ના રૂપ સારાના રૂપમાં ઉપયોગ નહીં કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ નાઇટ્રેટ વિષાક્તા. નાઇટ્રેટ વિષાક્તાનો મતલબ શું થાય કે યો ઉચ્ચ નાઇટ્રેટ યુક્ત સારાના સેવનથી થાય છે. સારામાં નાઇટ્રેટની માત્રા સામાન્યત જ્યાદા નહીં રહેશે. પણ ઝેર નાઇટ્રોજન વાળું ઉર્વરક જ્યાદા માત્રામાં ભૂમિમાં મેળવી દે તો તેના ટાઈમ પર ઉગવા વાળા લીલા સારાના વિશેષ કર મક્કી, જઈ, સુડાન ઘાસ આદિમાં નાઇટ્રેટની માત્રા બળી જાય છે. નાઇટ્રેટ વિષાક્તા મુખ્ય એવા સારાના સેવનથી થાય છે તેઓની બળોતરી હુકેલા અને અન્ય વિષાક્તાઓને કારણ રોકાઈ ગયો હોય. એના સારાની જેડીઓ બળોતરી રોકાઈ જવાના ટાઈમ પર નાઇટ્રેટ અવશોષિત કરે છે અને નાઇટ્રેટનો અન્ય વાહક પાણી છે. ઉચ્ચ નાઇટ્રેટ યુક્ત પાણીના સેવનથી બી પશુઓમાં વિષાક્તા થઈ જાય છે અને પશુ નાઇટ્રેટ યુક્ત સારા પાણીને જ્યાદા માત્રામાં સેવન કરવાથી નાઇટ્રેટમાં પરિવર્તન થઈ જાય છે. તેઓ અત્યંત ઘણો ઝેરીલો રહેશે અને યો ખૂનમાં પૂગીને હિમોગ્લોબિનમાં બદલી જાય છે. તો કિસાન સાથીઓ, જેવી રીતે તેનથી શરીરના કઈ એવા ઉત્તકોમાં ઓક્સિજન ની પૂગવા દેશે અને સારામાં શુષ્ક આધાર પર 0.15% નાઇટ્રેટ

0: ब्रेक ना बाद एक वक्त फिर देखी स्वागत छे तमारो कार्यक्रम खेतीबाड़ी मा। तो किसान भाइयों आज ना कार्यक्रम मा आपू वात हामली रासे पालतू पशुओं मा थावा वाला रोग अने तीनू ना निदान नी वात्यो। कार्यक्रम ने अगाड़ी बढ़ावी अने हाव हामली आपू जेने हिंदी मा लंगड़ी रोग के से अने आपू भीली बोली मा एने डगरान खत आवी गयो कहीं से। किसान भाइयों यो रोग अधिकतर सुमाहा मा झेर थावाना कारण देखी जो डगरा वेड मा उबा थाय रे और तीना कारण देखी यो रोग पशुओं मा आवी जाए। इना थी जो आपना डगरा अकड़ी जाए अने इनी खूर मा खत आवी जाए इना कारण देखी इने लंगड़ी रोग के से। तो ये बदी बातें विस्तार पूर्वक आपुन बताड़े मारो सहयोगी भाई कमता डामोर क्या हमने मारी खाते स्टूडियो मा छे। तो कमता जी आवो अने आपड़ा झाबवा जिला ना किसान भाइयों ने बताड़ो कि यो लंगड़ी रोग डगरा मा आवा वालो खत हूँ कहवाय इना नावा देखी केवी रीतनो आपुन जानकारी रेवी जोवे केवी रीतनी आपुन देखभाल करवी जोवे ये बधी वातियो विस्तार पूर्वक अने वारंवार बताड़ो।
1: तो किसान साथियों आज खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी हूँ किसान भाइयों ने आज पशुओं मा था वाला लंगड़ी ज्वर यानी कि लंगड़ो बुखार ना बारा मा जानकारी हमलावी रहेशे। तो किसान साथियों यो पशुओं मा जेर भी थाय तो पशु लंगड़ावा लागे अने इना ने तेज बुखार आवे से। तो किसान साथियों इनो इलाज भी संभव से अने इनी देखरेख करवी घणी जरूरी से। तो किसान साथियों यो एक तीव्र मतलब लगातार संक्रमक जीवाणु जनित रोग से अने इनमा मुख्यतः गाय अने भैंस प्रभावित ज्यादा थाय से। ज्यादा दूध आलवा वाली गाय अने भैंस मा यो रोग मुख्य रूप तो देखियो गयो से। इनी बीमारी मा रोगी पशुओं मा ज्यादातर बुखार अने मांसपेशियों मा हड़न वाला सूजन अने जहरवाद अने उपचार नी मळवा पर पशुओं नी मौत थाई जाय छे। तो किसान साथियों यो रोग एक गांव पॉजिटिव क्लोस्ट्रिडियम चोवी आई नामक बैक्टीरिया थी थाय से। यो एक स्पोर बनाव वालो बैक्टीरिया से जो कि ऑक्सीजन नी उपस्थिति मा शोर बनावे से स्पोर बनावे से। यो जीवाणु टॉक्सिन उत्पन्न करे से टॉक्सिन पैदा करे से जो कि बीमारी ना लक्षण उत्पन्न करे से। इना रोग ना स्पोर अनेक मैदानों मा पाया जाय सके से जहाँ जानवर घास सरवा जाए सारू सरवा जाए से अने इनी बीमारी थी संक्रमित थाई जाए से। यो मुख्य रूप तो गाय अने भैंसियों मा पाया जाए से। कदी कदी यो बोकड़ियों अने घोड़ा मा भी देखियो गयो से। छ महीना थी बे वरे तक उम्र वाला पशुओं ने मुख्य रूप तो ज्यादा संवेदनशील रहेशे अने इना पर यो ज्यादा भार आले से। तो किसान साथियों नवजात बछड़ा मा दाहा पशुओं मा भी यो थाई सके। संवेदनशील पशुओं मा रोग दूषित चारावाहों चारागाहों अने पशुशालाओं ने द्वारा यो होई सके। रोग मुख्य रूप तो दूषित भूमि भोजन पानी अने घावों ने द्वारा यो फैले से। जानवरों मा वाद्य करवानो अने अन्य शल्य क्रिया ने द्वारा यो रोग फैले से। लक्षण तो किसान साथियों ज्यादा बुखार आवानो अने 106 थी लगाड़ीने 108 डिग्री एफ तक ताव आवे जो ना जनावरा ने अने जनावरा ना भारी मसल्स अने मांसपेशियों वाला जगह पर जेवी रीते पुठा पर गला मा जांघियों मा चरस राहट नी धेवनी आवे से अने त्या बीमारी ने पेशाणवानी सबथे प्रमुख लक्षण से। प्रभावित जनावर ने लंगड़ो करीने सलाड़वा लागे से। खावा पीवानु भी कम कर नाखे से अने तेज हास आलवा लागे से। पशु वगोलवानु भी बंद कर नाखे से। तो किसान साथियों इना या मुख्य लक्षण से। तो किसान भाई ने इना लक्षण अगर पतो साली जाए तो किसान भाई ने ध्यान राखो जोई अने पशुओं में यो लंगड़ी ज्वर बुखार से अने इनो इलाज करावो घणो जरूरी से अने आपड़ा नजदीकी पशुपालन उप स्वास्थ्य केंद्र पर या डॉक्टर ने घेर भी बोलावी ने आप इनो इलाज करी सकी। तो किसान साथियों प्रभावित मांसपेशियों में खुजन आवी जाए से अने पूरो एरियो नीलो पड़ी जाए से अने अगर पशुओं ने इलाज नी मळवे तो 2-3 दिन में पशु नी मोहत थाई जाए से। तो किसान साथियों इना रोग ना निदान हारू रोग नो सही सही पतो लगाड़वा हारू आप उन पशु ना मालिक ना मालिक थी रोगों ना संबंध में हगली जानकारी प्राप्त करवो जोईए। अगर पशु नी उम्र 6 महीना थी लगाड़ी ने 2 वर्ष तक ओहे તો તે જ જ્વર વાતાવરણ નમ રહેવું જોઈએ, નમ રહેવું અને પશુઓનું લંગડાઈને સારવાનું રોગની પહેચાનમાં સહાયક રહેશે. તો કિસાન સાથીઓ, જીવાણુનું પ્રત્યેકીકરણ પ્રયોગશાળાથી પતો કર્યો જઈ શકે છે કે સ્ટેનિક અને કઈ પ્રકારના મીડિયા જીવાણુ કલ્ચર કરીને 100% બીમારીને સુનિશ્ચિત કર્યો જઈ શકે છે. ઉપચાર. તો કિસાન સાથીઓ, બીમારીના લક્ષણનો પતો સાલતા હી પશુને કઈના બી વેટનરી ડાક્ટર કન લઈ જવું જોઈએ અને તુરંત ઉપચાર ચાલુ કરી દેવો જોઈએ. લક્ષણના આધાર પર બુખાર અને દર્દનો ઈલાજ ભી કરવો જોઈએ અને વસાડવાની રોકથામ. તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક રૂપથી રોગના પ્રતિરક્ષા ની રહેશે અને આપણા પશુઓને સમય પર બીમારીનો ટીકો લગાડવો જોઈએ. ગોવંશને પશુઓમાં 5 મિલીમીટર SC રૂટના ટીકા લગાડ્યા જાય છે. લગભગ 2 હપ્તામાં પ્રતિરક્ષા ઉત્પન્ન થઈ જાય છે અને 1 વર્ષ તકીઓ રહેશે અને હર વરે વર્ષા ઋતુના આવવાથી પહેલો આપણા 6 મહિનાથી 2 વર્ષ તકવાળા પશુઓમાં એની બીમારીનો ટીકો લગાડવો જોઈએ. જીના ક્ષેત્રોમાં એ બીમારી જ્યાદાતર થવાની સંભાવના રહેશે અને કમ ઉંમરના બચડામાં બી એ ટીકો લગાડ્યા જઈ શકે છે. બીમારીને ફેલવાથી રોકવાના ઉપાય. તો કિસાન સાથીઓ, જો મરેલા પશુઓને ખાડો ખોદીને સૂનો નાખીને દબાડ દેવું જોઈએ. બીમારીથી મરેલા જાનવરની ખાલને ની ઉતારવી જોઈએ અને સંવેદનશીલ ક્ષેત્રમાં જાનવરોને સર્વાહારું ની મોકલવા જોઈએ અને અગર સંક્રમિત પશુની પહેચાન થઈ ગયો હોય તો તેનાને અલગ કરીને ખૂંટે બાંધવું જોઈએ. તેના ખાવા પીવાનું પાણી બી અને તેનો રખરખાવ બી અલગ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને લંગડી જ્વર જો પશુઓમાં બુખાર આવે અને તેનાથી મોત થઈ જાય છે તેના બારામાં જાણકારી હમળાવી અને એની હાથે હાથે હાવ પશુઓમાં બહારી પરજીવી રોગ નેજલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી બતાડી રહેશે. તો કિસાન સાથીઓ, યા પેરાસાઇટ પશુઓના નખોરાથી નકળે છે અને એમાં સિસ્ટોસોમિસિસ રહેશે અને એનાને નકડા રોગ બી કહેશે. રોગનો કારણ. તો કિસાન સાથીઓ, પેરાસાઇટ સિસ્ટોસોમા નેઝોલ્સનો એક બોવિસ યા પેરાસાઇટમાં સિસ્ટોસોમા વંશના અન્ય પેરાસાઇટની તરે નર અને માદા અલગ અલગ રહેશે. યા દોરા હરકા 5 થી 11 મિલીમીટર લંબાઈના રહેશે અને પશુઓની નખોરામાં મ્યુકસ મેબ્રેન નીચે રક્ત શિરાઓમાં રહેશે. યા હંમેશા રોગ ભેડ અને બકરી ઘોડા ગાયમાં યો જ્યાદાતર પાયો જાય છે. ભારતમાં સિસ્ટોસોમા પેરાસાઇટ બહુ આયાતો પાયો ગયો છે. મનખોમાં બી એના રોગથી ત્વચામાં લક્ષણ પ્રકટ થઈ જાય છે. જીવનચક્ર. તો કિસાન સાથીઓ, પેરાસાઇટની એક અવ્યવસ્થા એન્ડોપ્લોરવિસ એક્સિસ્ટસ ઘોંઘેમાં પૂરી રહેશે. એની ઘોંઘોમાં રીને પેરાસાઇટ સરકેરિયા અવસ્થાના રૂપમાં બહાર નીકળે છે અને અહીંથો અહીં સારામાં શિપકેલો રહેશે. પશુઓના સર્વાને ટાઈમ પર પેરાસાઇટ પશુઓની ત્વચાના સંપર્કમાં આવતા હિ ત્વચામાં ભરાઈ જાય છે. પશુની રક્ત ધમણીઓને જરીએ યો તિહોના નખોરામાં ઈંડા મેલે છે. યો ઈંડા નેઝલ ડિસ્ચાર્જ યા ગોવરની હાથે બહાર આવે છે. એના ઈંડાથી નકળેલા મીરાસીડિયા અવસ્થાએ ઉપયુક્ત વંશના ઘોંઘોની તલાશ કરી મરાઈ જાય છે. ઘોંઘોથી સરકેરિયા અવસ્થા બહાર નીકળી કરીને પશુઓના શરીરમાં પૂગી જાય છે. તો એના લક્ષણ. તો કિસાન સાથીઓ, જુખામ ઘડી ઘડી આવવાનું અને પશુઓનું શીખવાનું, મવાદ મ્યુકોપુરુનેન્ટ ડિસ્ચાર્જ કર થવાનું અને નખોરાનો મ્યુકસ મેબ્રેનમાં હુઝન નાની નાની એક્સેન્સ બની જાય છે. નાની નાની ગાંઠિયોની નખોરાને માર્ગથી રૂકાવટ અને હા લેવામાં તકલીફ અને ઘર ઘરની આવાજ અવાજને કારણ ઇનાને નકડા રોગ ભી કહે છે. તો કિસાન સાથીઓ, ગાય ભેંસોમાં દૂધનું કમ થઈ જવાનું અને બેચેન થઈ જવાનું અને સુસ્ત રહેવાનું અને કમજોર થઈ જશે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર કરવો હોય તો એન્થિયોમેલિન 6% નો ઘોળ અને ગાયમાં 20 મિલી, માંસપેશીઓમાં ઘોડામાં 15-20 mm, માંસપેશીઓમાં હપ્તામાં 1 અને કુલ 2-3 ઇન્જેક્શન લગાડવા પડે છે. ટાર એમિટિક 1-2% ઘોળ 6 દિનો તક પીવાડવાનો. સોડિયમ એન્ટીમની ટારી રેસ્ટ દનમાં 2 વાર ઇનાને દનમાં પીવાડવાનું. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુઓમાં લંગડી જવર અને બહારી પરજીવી રોગ નેઝલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી હમણાવી. તો કિસાન સાથીઓ, જરૂર આપણા પશુઓના એવા રોગોથી સલાહ લઈને સાંભળેલું રાખવું જોઈએ અને જેવા બી આપણું લક્ષણ એના માલમ પડે તો કિસાન ભાઈઓને તુરંત આપણા વેટનરી ડાક્ટરથી સલાહ લઈને તેનથી ઇલાજ કરી લેવો જોઈએ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેરથી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાતો સાંભળવાના છે. પશુઓમાં લાગવા વાળા અલગ અલગ પ્રકારના રોગો અને તેના નિદાનની વાતો, યકાઈના રોગ છે અને એનું નિદાન કેવી રીતે થાય, એ બધી વાતો પણ વતાડશે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી આવો અને આપણા કાર્યક્રમને આગાડી વધાવો.
1: કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓના રોગ અને તીહોના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પશુઓના રોગના નિયંત્રણ હારું કઈ પ્રકારની વિભિન્ન સ્તર પર કાર્યક્રમ બનાવવાની જરૂરત પડે છે, ત્યાં કાર્યક્રમ રોગોની વ્યાપકતા, આવૃત્તિ, રોગકારક અને તીહોમાં થવાવાળા નુકસાનના આધાર પર કઈ ભાગોમાં વિભાજિત કરીને બનાવવો જોઈએ. તો કિસાન સાથીઓ, એ વિભાજન દેશના વિભિન્ન ભાગોમાં અલગ અલગ હોઈ શકે, કેમ કે કઈના ભી રોગમાં થવાવાળા નુકસાન અને તીહોની આવૃત્તિ કઈના ભી જગા પર વિશેષ અલગ અલગ રહી શકે. તો કિસાન સાથીઓ, બીજા કઈના ભી વિશેષ પર કઈનો ભી રોગ મહત્વપૂર્ણ છે, જબકિ બીજે સ્થાન પર કોઈ ભી બીજો રોગ. અથવા યો કાર્યક્રમ બનાવવા હારું સ્થાનીય આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પશુ રોગો થવા એક સુવ્યવસ્થિત અને સ્થરીય નિયંત્રણ હારું આપણ કઈ પ્રકારના એવા કાર્યક્રમ અને બિંદુઓ પર ધ્યાન દેવો પડે છે. પહેલો હે પશુ પાલતુ પશુઓમાં વન્ય પ્રાણીઓમાં નિયંત્રણ રાખવાનું. તે પશુ રોગોના વાહકોનો નિયંત્રણ રહેશે અને પશુ રોગોની કડી નિગરાણીમાં રાખવાનું. પશુ રોગોના નિયંત્રણ કરવા હારું પશુઓમાંથી રોગોનો નિયંત્રણ કરવો જોઈએ. એના હારું બે સ્તર પર કાર્યક્રમની જરૂરત છે, અને એક પાલતુ પશુઓમાં અને બીજો વન્ય પ્રાણી, તાકી રોગોને અન્ય પશુઓમાં ફેલવાથી રોકી જઈ શકે. તો કિસાન સાથીઓ, તો સબત પહેલે દેખી જાય કિસાન ભાઈઓ, પાલતુ પશુઓમાં રોગોનો નિયંત્રણ કી કમ કરી શકીએ. તો પાલતુ પશુઓમાં રોગોનો નિયંત્રણ એવી રીતે કરી જઈ શકે કે હગલા પશુઓને નિયમિત રૂપથો મુખ્ય રૂપથો રોગોના ટીકા લગાડવા જોઈએ. બીમાર પશુઓને અને અન્ય સ્વસ્થ પશુઓથી અલગ રાખવો જોઈએ. અને કઈના ભી રોગની મહામારી દશામાં સડક અને ગળી મોહલાના જનાવર જેવી રીતે કૂતરા, મીનકા આદિને પાલતુ જનાવરની મેરે નહીં આવવા દેવાનું. પશુઓના આવાસમાં સ્વચ્છતા બનાવી રાખવાની અને ફર્શને સમય સમય પર અસલી તરથી સાફ સુથરા રાખવો જોઈએ અને કીટાણુનાશક દવાઓથી સાફ કરવો જોઈએ. રોગી જનાવરાથી વસવા હારું દાણા ને તીહના ખાધેલા ઉત્સર્જિત પદાર્થોને જમીન પર દબાણ દેવા જોઈએ. અને મહામારીના ટાઈમ પર પશુ મરેલા પશુઓના જમીનમાં ગહેરો ખાડો ખોદીને સૂનો નાખીને તેને દબાણ દેવું જોઈએ. તેનાથી સંક્રમણ અને પશુઓમાં બીજા બીમારી, બીજા રોગો અને બીજા પશુઓમાં નહીં ફેલી શકે. પાલતુ પશુઓને જંગલોમાં સરવા જવાથી નહીં જવા દેવાનું અને તેની પર રોક લગાડી દેવાની અને તેના એક તરફ બાંધીને તેના પશુઓની રક્ષા કરવા હારું તેનો ઈલાજ ચાલુ કરી દેવો અને પ્રાણીઓથી દૂર રાખવાનું, તાકી ઇનમાં ઇહુનો સંક્રમણ નહીં આવી શકે. વન્ય પ્રાણીઓમાં જેસે સરવા જાય તો વન્ય પ્રાણીઓથી બી આપણને રોક લગાડી પડે. અને વન્ય પ્રાણીમાં રોગોનો નિયંત્રણ, તો વન્ય પ્રાણીમાં કિસાન ભાઈ રોગોનો નિયંત્રણ કેમ થઈ શકે, તે વન્ય પ્રાણી જો પશુ રોગોના સૌથી ખતરનાક એક સ્ત્રોત છે અને સામાન્ય વનજીવોથી રોગોના કારક પહેલા પાલતુ પશુઓ તક પૂગે છે. તેમાં ફેર મનખું તક બી રોગ થઈ જાય છે અને યો જીવોમાં પશુ રોગોનો નિયંત્રણ ઘણો કરવું ઘણું કઠિન કામ છે. ફેર બી એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રોગોને નિયંત્રિત કરી જઈ શકે અને મહામારીની દશામાં વન્ય પશુઓને પકડવું, બેહોશ કરવું અને તીહુને ઝેર દઈને જરૂરત પડવા પર તીહુને ગોળીથી મારીને તીહુના પ્રજનન ક્ષમતાને નિષ્પ્રભાવી કરી નાખવું એવું કામ બહુ સારું લંબુ કામ થાય છે. તેની હારું આપણા પશુઓને પહેલાથી સેટી રાખવું જોઈએ, કેમ કે આમ કિસાન એ જ પ્રકારનો એટલું મોટું કામ નહીં કરી શકે. જબ કંઈની મહામારી આવે તેના ટાઈમ પર થઈ જાય છે અને પરજીવી સંક્રમણના વન્ય જીવોને વસાડવા હારું પરજીવી નાશક દવાઓ ખાવાની ચીજોમાં મેળવીને જગા જગા જંગલોમાં રાખી દેવાનો, તાકી વન્ય જીવ એનાને ખાઈ શકે અને તીહુંથી ત્યાં હાજરી શકે. બીમાર વન્ય જીવોને બેહોશ કરીને તીહુનો ઉપચાર કરવાનો અને જેવી રીતે કઈના બી પ્રજાતિના મરવાની સૂચના મળે તો તુરંત તીહુની સંપૂર્ણ પ્રજાતિનો પરીક્ષણની રોકધામ કરવાનો ઉપાય અપનાવવાનો. સમય સમય પર વન્ય પશુઓના મળની જગા જો નમૂના તોર પર એકઠા કરીને પરજીવી જીવાણુથી થવાવાળા પરીક્ષણ કરતા રહેવાનું. કિસાન સાથીઓ, રોગોના વાહકના નિયંત્રણ પશુ રોગોમાંથી કાફી રોગ કઈના ના કઈના વાહકના માધ્યમથી ફેલે છે. અગર વાહક પર ही રોગ કારક ને નષ્ટ કરી જાય તો રોગ ફેલવાની સંભાવના કાફી કમ થઈ જાય છે. ઇના હારું આપણ કઈ એવા તરીકા અપનાવવા પડે છે જેવી રીતે પશુઓને અને તિહુકન આસપાસની જમીનને સાફ સુથરા રાખવાની. પશુઓને આસપાસ કામ કરતા વખત ચિત્રા, ઓજાર, ખાડા અને વસ્તુઓને સંક્રમણ લાગી શકે અને તેનાથી બીજા પશુઓમાં ફેલી શકે. કઈ રોગ કીટોને દ્વારા ભી એક જગાથી બીજા જગા તક ફેલે છે. એમાં મુખ્ય જો હૈ મક્ખી, મચ્છર, છીચડી, માઇટ, પિસુ, જુડા એમાં શામેલ છે. એના કીટોને નિયંત્રિત કરીને રોગોને નિયંત્રિત કરી જઈ શકે છે. તેનાથી કઈ પ્રકારના એવા તરીકા અપનાવી શકીએ જેવી રીતે પશુઓમાં લાગેલા ખીલા અને સિસોડા, લીખોડા, ભાટાથી કુસલીને મીટીમાં દબાડીને માર દેવા જોઈએ. એની પ્રકારથી દવાઓમાં જોડાને ભી મારી જઈ શકે છે. કીટનાશી દવાઓના ઉપયોગથી ભી કીટોની સંખ્યામાં ભી કાફી કમી આવી જાય છે. જેવી રીતે મલેરિયાના ઉન્મૂલનમાં ડીડીટી રસાયણનો કાફી યોગદાન રહ્યો છે. અને મુખ્યતઃ 5 પ્રકારના કીટનાશી દવાઓ આર્ગેનો ક્લોરિન, આર્ગેનો ફોસ્ફરસ, કાર્બામેટ અને ક્રમિક પાયરીથ્રાઇડ અને વનસ્પતિ કીટનાશક ઉપયોગમાં લાવી જાય છે. કીટોના નિયંત્રણ હારું જૈવિક ઉત્પાદ જેવી રીતે જીવાણુ, કીટનાશક, વિષાણુ, કીટનાશક આદિનો પ્રયોગ ભી કરી જઈ શકે છે. એના પ્રકારથી જૈવિક ઉત્પાદ કીટોમાં રોગ ઉત્પન્ન કરીને તીહુન મારી નાખે છે. તો કિસાન સાથીઓ, પશુ રોગોની કડી નિગરાણી. પશુ રોગોના ઉપર પૂરા દેહની કડી નિગરાણીમાં રાખવાની ઘણી જરૂરત છે. જેવી રીતે પશુ રોગ થવાની સૂચના મળે તો તેના પર તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને તેના નિયંત્રણના ઉપાય કર્યા જવા જોઈએ. કડી નિગરાણીની વજહથી કઈ વારી રોગ રોગી પહેલાથી પતોસાલી જાય છે. કડી નિગરાણી પ્રદેશ એવં રાષ્ટ્રીય સ્તરે ભી ની બલકી આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરત છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર OIE જેવી રીતે એજન્સીની મદદથી ભી પશુ રોગોથી ફેલવાથી રોકી જઈ શકે છે. એના પ્રકાર આપણે દેખી શકીએ કે ઉપરોક્ત મેં તમને બતાડ્યું નિયમ અપનાવવાથી કાફી હદ તક પશુ રોગોમાં નિયંત્રણ કરી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પશુઓના રોગ અને તેના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સંભળાવી.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, હજુ લઈએ એક નાનો બ્રેક અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં જે બલાડો પૈણે અને જાન જાય તીનમાં જો ગાવે તું મજાનું અને અસલ ગીત હામળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. અને કાર્યક્રમ ખેતીવાડીમાં હા બાપુ હામળવાના છે પશુઓમાં સંતુલિત આહારની વાતો. તો ચાલો કિસાન ભાઈઓ, બન્યા રહેજો કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમને અગાડી બઢાવી અને હામળી પશુઓમાં સંતુલિત આહારની વાતો, જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણી વાત સાંભળી, આપણા પાલતુ પશુઓમાં લાગવા વાળા અલગ અલગ પ્રકારના રોગ, અગર એવા રોગો દેખી આપણા પશુઓને વસાડવા હોય તો આપણે એનું સમય સમય પર સંતુલિત આહાર આલવું જોઈએ. એનામાં અગર આપણી જો ડગરીઓ રહે તેનું દૂધ અસલ ઉતરે અને જો બળદ રહે ત્યાં કાંઠા રહે, એના દેખી આપણું આસાની દેખા ખેતી કરી શકી અને વસમાં આપણું કોઈ બી પ્રકારની નુકસાન નહીં થાય. તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને અગાડી બઢાવી અને એ બધી વાતો હામળી વિસ્તારપૂર્વક મારા સહયોગી ભાઈ કમતાર ડામોર દેખી.
1: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના શું મહત્વ છે તેના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથીઓ, અમારા કિસાન અને પશુપાલક ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના બારામાં જાણવું ઘણું જરૂરી છે. સંતુલિત આહારમાં ઉકેલો સારો, લીલો સારો અને દાણાને તીનુંનો એક નિર્ધારિત માત્રામાં રહેવું જરૂરી છે. પશુઓમાં સંતુલિત આહાર એક નિર્ધારિત માત્રામાં રહેવું ઘણું જરૂરી અને આહારની એટલી જરૂરત છે જેટલી મનુષ્યને રહેશે, અને એવી રીતે પશુને બી આહારની માત્રા હારું શરીરના વજન કામના હારું અને પશુના આહારની માત્રા હારું ઘણું જરૂરી છે. કેમ કે આવશ્યકતાને અનુસાર, જરૂરતને અનુસાર થાવાળા ભોજ્ય પદાર્થોમાં પાયા જવાવાળા પોષક તત્વોને આધાર પર ગણના કરીને કરી જાય છે. પણ પશુપાલકોને ગણના કામની કઠિનાઈથી વસવા હારું થંબ રૂલને અપનાવો જ્યાદા સુવિધાજનક માન્ય જાય છે. એના અનુસાર આપણું મોટા તોર પર વયસ્ક અને દુધારૂ પશુના આહારને તીન ભાગોમાં વાટી શકી. પહેલો છે શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર, અને બીજો છે દૂધ ઉત્પાદનને બઢાવવા હારું આહાર, અને તીસરો છે ગાભણ જો પશુ રહે તેનો આહાર. કિસાન સાથીઓ, શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર અગર દેખી જાય તો યો આહાર પશુના શરીરમાં સ્વસ્થ રાખવા હારું આલ્યો જાય છે, અને એનથી પશુ આપણા શરીરના તાપમાનને બનાવી રાખવામાં તાકાત મળે છે. શરીરની આંતરિક ક્રિયા જેવી રીતે પાચન ક્રિયા, રક્ત પરિવહન અને શ્વસન ઉત્સર્જન અને આદિના કામમાં આવે છે. પશુને આપણા શરીરને સ્વસ્થ રાખવા હારું અને બનાવી રાખવા હારું અને તેઓના જીવન નિર્વાહ કરવા હારું આહાર ઘણો જરૂરી છે, અને ઉચિત આહારના અભાવમાં પશુ કમજોર થવા લાગે છે. તેઓનો અસર તેઓનો ઉત્પાદકતા અને પ્રજનન ક્ષમતા પર પડે છે. એમાં દેશી ગાયના હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 3.4 કિલોગ્રામ અને શંકર ગાય હારું હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 4.0 કિલોગ્રામ અને શંકર ગાયનો શુદ્ધ નસલ હારું માત્રા 4 થી 7 કિલોગ્રામ તક રહેવી જોઈએ. તેમાં પશુને દાણામાં ઘઉં મક્કા આદિનું મિશ્રણ ભી કર્યો જઈ શકે છે. તેઓની માત્રા સ્થાનીય દેશી ગાય હારું 1.0 થી લગાડીને 1.5 કિલોગ્રામ અને શંકર ગાયને 1.5 થી લગાડીને 2 કિલો શુદ્ધ નસ્લની દેશી ગાયનો અને ડોબિયું હારું ઇહોની માત્રા 2 કિલોથી 2.5 કિલો તક રાખી જઈ શકે. તો કિસાન સાથીઓ, દૂધ ઉત્પાદન હારું આહાર, પશુઓથી જ્યાદાથી જ્યાદા દૂધ ઉત્પાદન કરવા હારું તેઓના પર્યાપ્ત માત્રામાં કૂટું, લીલો સારો અને દાણા આલવાનું ઘણું જરૂરી છે. દૂધ ઉત્પાદન હારું પશુઓને જીવન નિર્વાહ કરવા હારું તેની જિંદગી જીવા હારું આહારથી જ્યાદા માત્રામાં આહાર આલવો જોઈએ. તેમાં મુખ્યતઃ આપણે ખાસ દાણાની માત્રા બઢાવી દેવી જોઈએ. તીનમાં સ્થાનીય આપણી દેશી ગાય હારું 3 કિલોગ્રામ અને દૂધ આલવાવાળી ગાય હારું આહારના રૂપમાં 1 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. જબકી શંકર ગાયને 3 કિલોગ્રામ દૂધ ઉત્પાદન હારું અને જીવન નિર્વાહ કરવા હારું 1.5 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. ભેંસી હારું 2 કિલોગ્રામ દૂધ હારું અને 1 કિલોગ્રામ દાણા એવું સાધારણ ડોબિયું આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, એની હાથે 30 કિલોગ્રામ લીલો સારો પશુઓને હર રોજ ખવાડવો જોઈએ. લીલા સારાની જરૂરત પડવા પર દાણાની માત્રા બઢાઈ દેવી જોઈએ અને તેમાં પશુ આહારની લાગત થોડી કમ થઈ જાય. ગાયને હર રોજ સાફ પાણીથી 25-30 લીટર તક પાણી અને ડોભીઓને સાફ પાણી 30-40 લીટર પીવાડવું ઘણું જરૂરી છે. જે ગાભણ હોય તેના ટાઈમ પર પશુનો ગર્ભાવસ્થાના ટાઈમ પર 4-5 મહિનાની બાદમાંથી હોને આહારમાં જીવન નિર્વાહ કરવા હારું આલ્યો જવાળા આહારમાં બઢોતરી કરી દેવી જોઈએ. તીનમાં તીવના શરીરમાં કંઈના બી પ્રકારના ખનિજ મિશ્રણની કમી થવા પર અને ગર્ભમાં પડેલા બચડાના શરીર બી સ્વસ્થ બનેલું રહે અને ગર્ભમાં પડેલા બચડાની ઉચિત બઢોતરી અને વિકાસ હારું ગાય અને ભેંસના અગલા વેતરના સહી દૂધ ઉત્પાદન હારું એના આહારને આલવો ઘણો જરૂરી છે. એનમાં સ્થાનિક ગાયો દેશી ગાયો હારું 1.5 કિલોગ્રામ અને શંકર નસ્લની ગાયો હારું અને ભેંસીઓ હારું 2 કિલોગ્રામ અતિરિક્ત દાણા આલવા જોઈએ. તેનમાં પશુ અગલે વેતરમાં આપણી તાકાતના અનુસાર જ્યાદાતર દૂધનું ઉત્પાદન કરી શકે. એની સાથે સાથે 30-40 લીટર સાફ પાણી બી એને પીવાડવું જોઈએ. પશુનો સારો હુકેલો. કિસાન સાથીઓ, પશુને હુકેલો સારો મુખ્ય રૂપ તો ગમનું કૂટું આલવું જોઈએ અને પશુઓને કદી કદી પરાળ ફેલાઈ દેવું જોઈએ નીચે બેહવા હારું, કેમ કે એનમાં સિલિકા પાયો જાય છે જો કે પશુઓના સ્વાસ્થ્ય હારું જ્યાદાતર હાનિકારક રહેશે. એનમાં કઈ એવી બીમારીઓ પેદા થઈ જાય છે અને ભૂસાથી આપણું કમ પૌષ્ટિક તત્વ મળે છે. પશુને સહી પોષણ મળી શકે એના હારું રાઈસ બ્રાનને શોકર દાણા સણાની સુની ખવાડવી જોઈએ. પશુઓને ભૂસો હર રોજ 8-10 કિલોગ્રામ આલવો જોઈએ અને ભૂસાને પાણીથી એક વારી ઘોળીને લીલો કરીને ખવાડવા હારું આલે જવું જોઈએ. તેનથી ભૂસામાં લાગેલી મીટી અને ધૂળ બી ખતમ થઈ જાય અને પશુઓના પેટમાં કીડા પડવાની સંભાવના બી કમ થઈ જાય. શંકર અને દેશી નસ્લની ગાયોનું વજન લગભગ 450-500 કિલોગ્રામ તક રહેશે અને તીનમાં 2-2 કિલોગ્રામ ભૂસો અતિરિક્ત આલવાની જરૂરત પડે છે. પશુને દનભરમાં 30-40 લીટર સાફ પાણીની જરૂરત પડે છે અને લીલા સારો તો લીલો સારો પશુ હારું ઘણો લાભદાયક રહેશે. લીલા સારામાં પશુને કંઈના બી પ્રકારનો ખનિજ અને વિટામિન મળી જાય છે. ખાસ કર વિટામિન ડીની પૂર્તિ લીલા સારાથી થાય છે અને લીલા સારા હારું પશુ વડા છાવ થોતી નાન ખાય છે. યો હુકેલા સારાની અપેક્ષા વેગો પસી જાય છે. લીલો સારો દૂધ ઉત્પાદનમાં બી ઘણો જરૂરી ભૂમિકા નિભાડે છે અને દૂધ ઉત્પાદન હારું દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં બી બઢોતરી કરે છે. ઋતુના અનુસાર લીલા સારાને

0: પશુઓમાં પ્રોટીનની કમી આસાનીથી પૂરી કરી શકે. લીલાસારામાં જો હરી ફલીદાર લીલાસારો ખવાડવો જોઈએ. લોબિયા અને પાચન ક્રિયા સારું દુરુસ્ત રહેશે. ફળીદાર સબ્જીની લાભકારી બી રહેશે અને પશુને એક દનમાં 35-40 લીટર સાફ પાણી પીવાડવું જોઈએ. દાણા કિસાન સાથીઓ, રાશનનો મહત્વ પશુઓમાં જ્યાદાતર થાય છે અને રાશનનો પશુઓમાં તીહુના શરીરની બઢોતરી અને દૂધ ઉત્પાદનમાં કાફી મહત્વપૂર્ણ યોગદાન રહેશે. એમાં શરીરના વિકાસ સારું કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન જેવા કઈ પ્રકારના ખનિજ મિશ્રણ મળે છે. પશુઓ સારું રાશન સ્થાનિક સ્તર પર પ્રાપ્ત થવાવાળી જ્યાં પરજીની જગાથી સામગ્રીઓને મેળવીને બનાવ્યો જઈ શકે છે અલગ અલગ. અને જેવી રીતે ઘઉંની દલિયા અને મક્કાની દલિયા, ખાળી, લૂણ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
2: ખેતીવાડી,
1: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી પાલતુ પશુઓમાં અલગ અલગ પ્રકારના રોગ અને તીનુંના નિદાનની જાણકારી. ઇનમાં આપણી વાત સાંભળી કિસાન ભાઈઓ કે આપણા પશુઓ જબ બીમાર થાય તો તીનુંને કેવી રીતે આપણને ધ્યાન રાખવી પડે, દેખભાળ કરવી પડે અને ડાક્ટર કન લઈ જઈને કેવી રીતે એને ખોરાક સમય સમય પર આલવી પડે, એ બધી વાતો આજ આપણીના કાર્યક્રમમાં વારંવાર સાંભળી. અને કાર્યક્રમની અંતિમ કડીમાં આપણી વાત સાંભળી પશુઓના સંતુલિત આહારની. જેવી રીતે કિસાન ભાઈઓ આપણું મનખુને અસલ ખાવાનું જોવે, તેવી રીતે પશુઓને પણ સંતુલિત આહારની જરૂરત પડે છે. જેવી રીતે અગર પશુ દુધારું હોય તો તેને અગર સંતુલિત આહાર આપું સમય સમય પર આલી તો આપું દૂધ અધિક માત્રામાં મળે અને એના દેખી આપું અસલ અને મોટો મુનાફો કમાઈ શકી. અને બળદ હોય તો એને આપું સંતુલિત આહાર આલી તો તેઓ પણ અસલ કાઠોરે અને હોળમાં, ડોરામાં અને વખરમાં આપું તીને અલગ અલગ કામમાં તેવી રીતનો ઉપયોગ લઈ શકી. તો કિસાન ભાઈઓ, હમુ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લઈને આવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાત સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને ખેતીવાડીની અસલ અસલ જાણકારી પ્રાપ્ત કરે અને ખેતીવાડીમાં અસલ અને મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કઈ થા હામલ તારે જો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.
3: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ હમારા ખાસ રેડિયો પ્રોગ્રામ જહાં હમ બાત કરતે હૈ હમારે ઘર મે હી મૌજૂદ હમારે ઉન પ્યારે પ્યારે બેઝુબાન સાથીઓ કી જો હમે સેલ્ફલેસલી બિના કિસી ઈચ્છા ઓર ચાહત કે હમસે મોહબ્બત કરતે હૈ, પ્યાર કરતે હૈ. ફિર વો ચાહે પ્યારે પ્યારે કુત્તે હો, બિલ્લિયાં હો યા છોટે છોટે નન્હે સાથી, યહાં આપકો મિલેંગી ઉનકી દેખભાલ, પ્યાર ઓર મઝેદાર કિસ્સો સે જુડી હુઈ બાતેં. તો બને રહીએ હમારે સાથ, ક્યોંકી આજ કા એપિસોડ હૈ બેહદ ખાસ.
4: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ SN રેડિયો પર આપકી આરજે, આપકે તરાનો કી હમસફર આરજે તનુષા કો, ઓર આપ સુન રહે હૈ હમારા દિલ સે જુડા હુઆ શો જિંદગી કે રંગ પેટ્સ કે સંગ. દોસ્તોં, કભી કભી જિંદગી હમે એસે સાથ દેતી હૈ જો બોલ નહીં પાતે, લેકિન ઉનકા પ્યાર સબસે ઝ્યાદા સચ્ચા હોતા હૈ. આજ કી મહેફિલ થોડી યાદો સે ભરી હૈ, થોડી મુસ્કુરાહટ સે ઓર થોડી નમી સે. હમારે સાથ હૈ આજ ડોક્ટર દીપા વંજાની, જિનકી જિંદગી મે સિર્ફ એક નહીં બલ્કી કઈ પ્યારે સાથી રહે, બહોત સારે પેટ્સ, કેટ્સ, ડોગ્સ. યે સિર્ફ પેટ્સ નહીં થે, યે ઉનકી ઘર કી ધડકન થે. તો ચલિયે

આપણાંગલા ભાઈઓ અને બહેનોનું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહીન કટારાની આવાજમાં આરજે ભાવ.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ હાજર થતો રહું છે એના સમય પર. અને કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં આપણો ચર્ચાનો વિષય રહેવાનો છે પાલતુ પશુઓના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ, આપણા કિસાન ભાઈ હારું ખેતીવાડી જે ત્રી આવશ્યક અને મહત્વપૂર્ણ છે, એ ત્રો ખેતીવાડીમાં પશુપાલનનો પણ ઘણો મહત્વ છે. તો કિસાન ભાઈઓ, જબ આપુ પાલતુ પશુ આપણે ઘેર પાળી તો જેવી રીતે મનખું બીમાર થાય તેવી રીતે પશુઓમાં પણ તરહ તરહની બીમારીઓ આવે. અને આજ એવી અલગ અલગ પ્રકારની જો બીમારીઓ પશુઓમાં આવે તેનું નિદાન કેવી રીતે કરવાનો, અલગ અલગ બીમારીઓ પર કેવી રીતની આપણને દેખભાલ કરવાની, કેવી રીતે આપણ ડાક્ટર સાથે સંપર્ક કરીને દવા ખવડાવવાની, એ બધી વાતો આજ એના કાર્યક્રમમાં આપું સાંભળવાના છે. અને એ બધી વાતો આજ આપણ વતાડશે સ્ટુડિયોમાં મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વતાડો કે પશુઓમાં ખાદ્યજન વિષકતાના કારણ અને એના નિદાનની વાતો, એ શું કહેવાય, એ બધી વાતો ભીલીમાં આપણા કિસાન ભાઈઓને સમજાડો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા રોગના કારણ અને તેઓના નિદાનના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પશુપાલન વ્યવસાયમાં આહાર અને આહાર પર સૌથી જ્યાદા ખર્ચો થવાને કારણ હસ્તો અને સંતુલિત આહારનો વિશેષ મહત્વ છે. હરા ચારાના ન્યૂનતમ દર પર પોષક તત્વોની આપૂર્તિના કારણ એમાં સૌથું અસલ પશુ આહાર માને ગયે છે. પૂર્ણ હમણે અકાલની ભીષણ સ્થિતિને કારણ ઇહોની ઉપલબ્ધતા ઘણી કમ છે. સારાની ફસલીઓની બુવાઈના ટાઈમ પર પાણીના અભાવને કારણ ફસલીઓમાં બઢોતરી રોકાઈ જાય છે અને સારો સીમાઈને હૂકવા લાગે છે અને એની પ્રકારથી અવિકસિત અને સીમાઈ અને સારાના વિષાક્ત તત્વો રહેશે ત્યાં તેઓના સેવનથી પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા રોગ થઈ જાય છે. અકાળના ટાઈમ પર લીલો સારાના અનુભવમાં પોષક તત્વોની આપૂર્તિ હારું કુટુંબ અને અન્ય હૂકેલા રેસાદાર સારાને યુરિયાથી ઉપચારિત કરીને પશુઓને ખવડે જાય છે. યુરિયા ઉપચારિત થૂકેલો સારો તૈયાર કરતા વખત અસાવધાનીથી યુરિયા ઉપચારિત સારાની જ્યાદા માત્રાથી સેવન કરવાથી વિષાક્તા થઈ જાય છે. પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા કઈ કારણોથી થઈ જાય છે અને તેમાં ઝેર ફેલે છે અને જેના પર પશુપાલકોનો કોઈ નિયંત્રણ નહીં હોય તેઓ કુછ વિષાક્તાને જો હંમેશા પશુપાલનની જાણકારીના અભાવમાં હરી જાય છે અને પશુપાલક કુછ સાવધાનીઓ રાખે અને પશુઓને ઇહોના પ્રભાવથી વસાડીને રાખી શકે તો એ વિષાક્તા એવી રીતે છે. સમય નાઇટ વિષાક્તા, નાઇટ્રેટ વિષાક્તા અને યુરિયા વિષાક્તા, સાયનાઇડ વિષાક્તા યા વિષાક્તા મુખ્ય એવા સારા સેવન કરવાથી થાય છે જેનમાં સાયનોજેનિક ગ્લુકોસાઇડ રહેશે અને એના ગ્લુકોસાઇડ પર સારાનો અને રૂમેનમાં મોજૂદ એન્ઝાઇમની ક્રિયાથી હાઇડ્રોસાયનિકનો અમ્લ નીકળે છે ત્યાં વિષાક્તા રહેશે ઝેરીલા. અને સાયનાઇડ વિષાક્તામાં ઓક્સિજનના વાહક એન્ઝાઇમ્સ પ્રભાવિત થવાને કારણ શરીરના ઉત્તકોમાં ઓક્સિજન નીપુગવા દે તેથી તેમાં દમ ઘોટવાથી પશુઓની મોત થઈ જાય છે. એમ તો કઈ પોધા સારા છે અને તેથી સેવનથી સાયનાઇડ વિષાક્તા બી થઈ જાય છે પણ એમાં સાયનાઇડની માત્રા કઈ મોસમો અને પોધાના વિભિન્ન ભાગોમાં ભિન્ન ભિન્ન અલગ અલગ રહેશે. મુખ્ય જવાર, બાજરો, સરી આદિમાં કદી કદી યા કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં સાયનોજિનક ગ્લુકોસાઇડની જ્યાદા માત્રાને કારણ તેના સેવનથી પશુઓની મોહત થઈ જાય છે. સારામાં 20ની માત્રા, તીહુની અવસ્થા, ભૂમિમાં નાઇટ્રોજનની ઉપસ્થિતિ અને કિસાનને દ્વારા બોવાઈના ટાઈમ પર સારાની બળોતરી હારું આલીગી યુરિયાનું એના ખાતરનો પાણીની કમી આદિ કારકો પર નિર્ભર કરે છે. વિશેષ રૂપથી પાણીની કમીને કારણ પૌધાની બળોતરી અને વિકાસ રોકાઈ ગયો હે તો પાયડા હૂકીને સીમાઈ જાય છે અને પીળા પડી જાય છે. એવા સારાને સાયનાઇડની માત્રા બળી જાય છે અને લીલા સારાના અભાવમાં ભૂકેલો પશુ એ સારો દેખતા દેખતા લાલચમાં આવીને પૂરો ખાઈ જાય છે અને જાણકારીના અભાવમાં પશુપાલક બી છુપછાપ બહી જાય છે અને વિકસિત જ્વાર, બાજરો અને સરીને લીલા સારાના અભાવમાં આલવા લાગે છે. તેમથી પશુની મોહત થઈ જાય છે. તો લક્ષણ, તો કિસાન સાથીઓ, સાયનાઇડ યુક્ત સારાથી અચાનક જ્યાદા સેવનથી 10-15 મિનિટ બાદમાં પશુમાં વિષાક્તાના લક્ષણ પ્રકટ થવા લાગે છે. પશુ બેચેન થવા લાગે છે અને મોંથી લાળ પડવા લાગે છે. હા લેવામાં કઠિનાઈ લાગે છે અને પશુ મોં ખોલીને હા લેવા લાગે છે. માંસપેશીઓમાં એઠન, દરદ થવા લાગે છે અને પશુ ઘણો કમજોરીની વજેથી લડખડાઈને જમીન પર પડવા લાગે છે. પશુ આપણા માથાને પેટની તરફ ઘુમાડીને લટકી જાય છે. મોંના કડવા બદામ જેવી ગંધ આવે છે અને રક્તનો રંગ ચમકીલો રાતો થઈ જાય છે અને મોહતના ટાઈમ પર દમ ઘૂંટવા જેવી કરહાટ્યો મને કુહે છે અને પીડા થાય છે તેના. તો કિસાન સાથીઓ, એના ઉપચાર હારું સાયનાઇડ વિષાક્તાના લક્ષણ પ્રકટ થતા હિ પશુને સોડિયમ નાઇટ્રેટ 3 ગ્રામ અને સોડિયમ થાયોસલ્ફેટ 15 ગ્રામ 200 મિલીલીટર ડિસ્ટિલ્ડ પાણીમાં ઘોળીને નસને દ્વારા આલવી જોઈએ. સોડિયમ થાયોસલ્ફેટ 30-60 ગ્રામ મોંમાં આલવી જોઈએ અને સાયનાઇડ ગ્રસ્ત સારાને ખાઈને પશુને પાણી ની પીવાડવું જોઈએ. વસાવ, તો કિસાન સાથીઓ, સારાગાહમાં જ્યાં સરવા જાય તેના હારું લઈ જતા વખત પશુઓને કમ બળેલી જુવાર, બાજરો ખવાડવો જોઈએ અને સરીની ફસલ ની ખાવા દેવાની. અસલી સિંચાઈ કરેલી જુવાર સરી પશુઓને લીલા સારાના રૂપમાં આલવાની અને 2-4 વારી અસલી બારીશ થવાની બાદમાં બળેલી ફસલને પશુઓને ખવાડવી જોઈએ. સાયનાઇડ ગ્રસ્ત સારાને થોડા ટાઈમ તક હૂકવા દેવાનો, સીમાવા દેવાનો અને તેનામાં શીરા મેળવીને સાયનેજને રૂપમાં ખવાડવાથી બી વિષનો પ્રભાવ કમ થઈ જાય છે અને નાના સીમાયેલા પીળા હૂકીને એવા હિ પોદાને સારો ના રૂપ સારાના રૂપમાં ઉપયોગ ની કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ નાઇટ્રેટ વિષાક્તા. નાઇટ્રેટ વિષાક્તાનો મતલબ શું થાય કે યો ઉચ્ચ નાઇટ્રેટ યુક્ત સારાના સેવનથી થાય છે. સારામાં નાઇટ્રેટની માત્રા

0: અને પશુ લડખડાવા લાગે, લથડવા લાગે. તો કિસાન સાથીઓ, પશુઓને આફરો થઈ જાય અને હા લેવામાં બી કાફી કઠિનાઈ આવવા લાગે. પશુ બાર બાર પેશાબ અને ગોબર કરતો રહે અને યુરિયા જ્યાદા માત્રામાં સેવન કરવાથી પશુની વેગી મૃત્યુ થઈ જાય છે. ઉપચાર. તો કિસાન સાથીઓ, યુરિયા વિષાક્તાના લક્ષણ પ્રકટ થતાંય પશુને સૌથી પહેલું 25-30 લીટર ટાડું પાણી પીવાડવું જોઈએ. પાણીમાં થોડો ગોળ અને શીરા મિલાવવાથી પશુ આસાનીથી પાણી પી લેશે. હોથી 200 મિલી એસિટિક એસિડ સિરકા 2-5 લીટર પાણીમાં મેળવીને પીવાડવું જોઈએ. વિષાક્તાના પ્રભાવના અનુસાર સિરકાની માત્રા ભી બઢાઈ જઈ શકે. તો કિસાન સાથીઓ, વસાવ. અગર વસાવ કરવો હોય તો સારા ઉપચારિત કરવા હારું ઉપયોગમાં લઈ જવાવાળા યુરિયાના ઘોળને પશુ થીસેટી રાખવાનું અને સારાને યુરિયા ઉપચારિત કરતા વખત સાવધાની બરતવાની અને યુરિયાની નિર્ધારિત માત્રાનો ઉપયોગ કરવાનો. સારામાં યુરિયાના ઘોળને ભલી ભાતિ મેળવી દેવાનું. ઉપચારિત સારાને થોડી થોડી માત્રામાં અને સામાન્ય સારાને હાથે મેળવીને ખવાડવાનો. ઉપચારિત સારાની હાથે પશુઓને પર્યાપ્ત માત્રામાં પાણી મેળવીને આલવાનું. ઉપચારિત સારાની હાથે પશુઓને પર્યાપ્ત માત્રામાં પાણી પીવાડવાનું. પશુપાલક ભાઈ ધ્યાન રાખવાનું કે તીહુના પશુ કમ બળેલી અને હુકેલી જુવાર, બાજરા, સરી, મકઈ આદિની ફસલીઓને ખવાડવાનું. યુરિયા ઉપચારિત કરતા વખત યુરિયાની સહી માત્રાનો પ્રયોગ કરવાનો અને યુરિયા ઉપચારિત સારાની માત્રા આહારમાં ધીરે ધીરે બઢાવતું જવાનું. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને પશુઓમાં ખાદ્યજન્ય વિષાક્તા કારણ અને તેના નિદાનની જાણકારી હમણાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે હામળી રહ્યા કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, હાવ લઈએ એક નાનો બ્રેક અને હામળી લઈએ આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડ લાડિયા પહેણે અને તીનમાં જો ગાવે ત્યું ઘણું મજાનું અને અસલ ગીત હામળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજોમતી કિસાન ભાઈઓ કઈ થા, હામલતા રેજો ઝાબવાની આવાસ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM.
3: Bye.

0: બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં આપુ વાત સાંભળી રહેશે પાલતુ પશુઓમાં થવાવાળા રોગ અને તેનુંના નિદાનની વાતો. કાર્યક્રમને આગાડી બઢાવી અને હાવ સાંભળી આપુ, જેને હિન્દીમાં લંગડી રોગ કહે છે અને આપુ ભીલી બોલીમાં એને ડગરાન ખત આવી ગયો કહે છે. કિસાન ભાઈઓ, યો રોગ અધિકતર સુમાહામાં ઝેર થવાના કારણ દેખી જો ડગરા વેડમાં ઉભા થાય રે અને તેના કારણ દેખી યો રોગ પશુઓમાં આવી જાય. એનાથી જો આપણા ડગરા અકડી જાય અને એની ખૂરમાં ખત આવી જાય, એના કારણ દેખી એને લંગડી રોગ કહેશે. તો એ બધી વાતો વિસ્તારપૂર્વક આપુન વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોર, ત્યાં હમણે મારી ખાતે સ્ટુડિયોમાં છે. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વતાડો કે યો લંગડી રોગ ડગરામાં આવવા વાળો ખત શું કહેવાય, એના નાવા દેખી કેવી રીતનો આપુન જાણકારી રહેવી જોઈએ, કેવી રીતની આપુન દેખભાલ કરવી જોઈએ, એ બધી વાતો વિસ્તારપૂર્વક અને વારંવાર વતાડો.
1: તો કિસાન સાથીઓ, આજ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પશુઓમાં થવાવાળા લંગડી જ્વર યાને કે લંગડો બુખારના બારામાં જાણકારી સંભળાવી રહેશે. તો કિસાન સાથીઓ, યો પશુઓમાં ઝેર ભી થાય તો પશુ લંગડાવા લાગે અને એનાને તેજ બુખાર આવે છે. તો કિસાન સાથીઓ, એનો ઈલાજ ભી સંભવ છે અને એની દેખરેખ કરવી ઘણી જરૂરી છે. તો કિસાન સાથીઓ, યો એક તીવ્ર મતલબ લગાતાર સંક્રમક જીવાણુ જનિત રોગ છે અને એનામાં મુખ્યતઃ ગાય અને ભેંસ પ્રભાવિત જ્યાદા થાય છે. જ્યાદા દૂધ આલવા વાળી ગાય અને ભેંસમાં યો રોગ મુખ્ય રૂપ તો દેખ્યો ગયો છે. એની બીમારીમાં રોગી પશુઓમાં જ્યાદાતર બુખાર અને માંસપેશીઓમાં હડણ વાળા સૂજન અને ઝેરવાદ અને ઉપચાર નહીં મળવા પર પશુઓની મોત થઈ જાય છે. તો કિસાન સાથીઓ, યો રોગ એક ગાઉ પોઝિટિવ ક્લોસ્ટ્રિડિયમ ચોવી આઈ નામક બેક્ટેરિયાથી થાય છે. યો એક સ્પોર બનાવવાળો બેક્ટેરિયા છે, જો કે ઓક્સિજનની ઉપસ્થિતિમાં શોર બનાવે છે, સ્પોર બનાવે છે. યો જીવાણુ ટોક્સિન ઉત્પન્ન કરે છે, ટોક્સિન પેદા કરે છે, જો કે બીમારીના લક્ષણ ઉત્પન્ન કરે છે. એના રોગના સ્પોર અનેક મેદાનોમાં પાયા જઈ શકે છે, જ્યાં જાનવર ઘાસ સરવા જાય, સારું સરવા જાય છે અને એની બીમારીથી સંક્રમિત થઈ જાય છે. યો મુખ્ય રૂપ તો ગાય અને ભેંસીઓમાં પાયો જાય છે. કદી કદી યો બોકડીઓ અને ઘોડામાં બી દેખ્યો ગયો છે. 6 મહિનાથી 2 વર્ષ તક ઉંમરવાળા પશુઓને મુખ્ય રૂપ તો જ્યાદા સંવેદનશીલ રહેશે અને એના પર યો જ્યાદા ભાર આલેશે. તો કિસાન સાથીઓ, નવજાત બછડામાં 10 પશુઓમાં બી યો થઈ શકે. સંવેદનશીલ પશુઓમાં રોગ દૂષિત ચારાગાહો અને पशुशालाओं द्वारा यो होई सके। रोग मुख्य रूप तो दूषित भूमि भोजन पानी अने घावों ने द्वारा यो फैले से। जानवरों में वाद्य करवानो अने अन्य शल्य क्रिया ने द्वारा यो रोग फैले से। लक्षण तो किसान साथियों ज्यादा बुखार आवानो अने 106 थी लगाड़ी ने 108 डिग्री एफ तक ताव आवे जो ना जनावरा ने अने जनावरा ना भारी मसल्स अने मांसपेशियों वाला जगह पर जेवी रीते पुठा पर गला में जांघियों में चरस राहट नी धेवनी आवे से अने त्या बीमारी ने पेशाणवानी सबथे प्रमुख लक्षण से। प्रभावित जनावर ने लंगड़ो करीने सलाड़वा लागे से, खावा पीवानु भी कम कर नाखे से अने तेज हास आलवा लागे से, पशु वगोलवानु भी बंद कर नाखे से। तो किसान साथियों इना या मुख्य लक्षण से। तो किसान भाई ने इना लक्षण अगर पतो साली जाए तो किसान भाई ने ध्यान राखो जोई अने पशुओं में यो लंगड़ी ज्वर बुखार से अने इनो इलाज करावो घणो जरूरी से। अने आपड़ा नजदीकी पशुपालन उप स्वास्थ्य केंद्र पर या डॉक्टर ने घेर भी बोलावी ने आप इनो इलाज करी सकी। तो किसान साथियों प्रभावित मांसपेशियों में हुजन आवी जाए से अने पूरो एरियो नीलो पड़ी जाए से अने अगर पशुओं ने इलाज नहीं मळवे तो 2-3 दिन में पशु नी मोहत थाई जाए से। तो किसान साथियों इना रोग ना निदान हारू रोग नो सही सही पतो लगाड़वा हारू आप उन पशु ना मालिक ना मालिक थी रोगों ना संबंध में हगली जानकारी प्राप्त करवो जोईए। अगर पशु नी उम्र 6 महीना थी लगाड़ी ने 2 वर्ष तक ओहे तो तेज ज्वर वातावरण नम रहेवो जो नम रहेवो अने पशु नो लंगड़ाई सालवानो रोग नी पहचान में सहायक रहेशे। तो किसान साथियों जीवाणु नो प्रत्येकीकरण प्रयोगशाला थी यो पतो कर्यो जाई सके से कि स्टेनिक अने कई प्रकार ना मीडिया जीवाणु कल्चर करीने 100% बीमारी ने सुनिश्चित कर्यो जाई सके से। उपचार तो किसान साथियों बीमारी ना लक्षण नो पतो सालता ही पशु ने कई ना भी वेटनरी डॉक्टर कन ली जाओ जोई अने तुरंत उपचार चालू कर देवो जोई। लक्षण ना आधार पर बुखार अने दर्द नो इलाज भी करवो जोई अने वसाड़वानी रोकथाम। तो किसान साथियों प्राकृतिक रूप था रोग ना प्रति प्रतिरक्षा नी रहेशे अने आपड़ा पशुओं ने समय पर बीमारी नो टीको लगाड़वो जोई। गोवंश ने पशुओं में 5 मिलीमीटर SC रूट ना टीका लगाड़े जाए से। लगभग 2 हफ्ता में प्रतिरक्षा उत्पन्न थाई जाए से अने 1 वरे तक यो रहेशे अने हर वरे वर्षा ऋतु ना आवाथी पहलो आपड़ा 6 महीना थी 2 वरे तक वाला पशुओं में इनी बीमारी नो टीको लगाड़वो जोई। जीना क्षेत्रों में यह बीमारी ज्यादातर थावानी संभावना रहेशे अने ता कम उम्रना बछड़ा में भी यो टीको लगाड़े जाई सके से। बीमारी ने फैलवाथी रोकवाना उपाय तो किसान साथियों जो मरेला पशुओं ने खाड़ो खोदी ने सूनो नाखी ने दबाड़ देवू जोई। बीमारी थी मरेला जानवर नी खाल ने नी उतारवी जोई अने संवेदनशील क्षेत्र में जानवरों ने सर्वाहारू नी मोकलवा जोई अने अगर संक्रमित पशु नी पहचान थाई गयो है तो तीना ने अलग करीने खूटे बांधवू जोई। तीना खावा पीवानू पानी भी अने तीनो रख रखाव भी अलग करवो जोई। तो किसान साथियों मैं हमने तमने लंगड़ी ज्वर जो पशुओं में बुखार आवे अने तीनथी मौत थाई जाय से तीना बारे जानकारी हमलावी अने इनी हाथे हाथे हाउ पशुओं में बाहरी परजीवी रोग नेजल ग्रेनुलोमा ना बारे में जानकारी बताड़ी रहेशे। तो किसान साथियों या पेरासाइट पशुओं ना नखोरा थी नकले से अने इनमां सिस्टोसोमीसिस रहेशे अने इना ने नकड़ा रोग भी कहेशे। रोग नो कारण तो किसान साथियों पेरासाइट सिस्टोसोमा नेजल्स नो एक बोविस या पेरासाइट मां सिस्टोसोमा वंश ना अन्य पेरासाइट नी तरह नर अने मादा अलग अलग रहेशे या दोरा हरका 5-11 मिलीमीटर लंबाई ना रहेशे अने पशुओं नी नखोरा मां म्यूकस मेब्रेन ना नीचे रक्त शिराओं मां रहेशे। यहां हमेशा रोग ભેડ અને બકરી ઘોડા ગાયમાં યોજાતર પાયો જાય છે. ભારતમાં સિસ્ટોસોમા પેરાસાઇટ બહુ આયાતો પાયો ગયો છે. મનખુમાં બી એના રોગથી ત્વચામાં લક્ષણ પ્રકટ થઈ જાય છે. જીવનચક્ર તો કિસાન સાથીઓ પેરાસાઇટની એક અવ્યવસ્થા એન્ડોપ્લોરવિસ એક્સિસ્ટસ ઘોંઘેમાં પૂરી રહેશે. એની ઘોંઘે ઘોંઘોમાં રહીને પેરાસાઇટ સરકેરિયા અવસ્થાના રૂપમાં બહાર નીકળે છે અને અહીંથો અહીં સારામાં શિપકેલો રહેશે. પશુઓના સારવારને ટાઈમ પર પેરાસાઇટ પશુઓની ત્વચાના સંપર્કમાં આવતા હી ત્વચામાં ભરાઈ જાય છે. પશુની રક્ત ધમણીઓ ને જરીએ યો તીહોના નખોરામાં ઈંડા મેલે છે. યો ઈંડા નેઝલ ડિસ્ચાર્જ યા ગોબરની હાથે બહાર આવે છે. એના ઈંડાથી નકળેલા મીરાસીડિયા અવસ્થાઓ ઉપયુક્ત વંશના ઘોંઘોની તલાશ કરીને ભરાઈ જાય છે. ઘોંઘોથી સરકેરિયા અવસ્થા બહાર નીકળી કરીને પશુઓના શરીરમાં પૂગી જાય છે. તો એના લક્ષણ તો કિસાન સાથીઓ જુખામ ઘડી ઘડી આવવાનું અને પશુઓનું શીખવાનું, મવાદ મ્યુકોપુરુનેન્ટ ડિસ્ચાર્જ થવાનું અને નખોરાનો મ્યુકસ મેબ્રેનમાં હુઝન નાની નાની એક્સેન્સ પડી જાય છે. નાની નાની ગાંઠિયોની નખોરાને માર્ગથી રૂકાવટ અને હા લેવામાં તકલીફ અને ઘર ઘરની અવાજ અવાજને કારણે ઈનાને નકડા રોગ બી કહેશે. કિસાન સાથીઓ ગાય ભેંસોમાં દૂધનું કમ થઈ જવાનું અને બેચેન થઈ જવાનું અને સુસ્ત રહેવાનું અને કમજોર થઈ જશે. કિસાન સાથીઓ એનો ઉપચાર કરવો હોય તો એન્થિયોમેલિન 6% ઘોળ અને ગાયમાં 20 મિલી, માંસપેશીઓમાં ઘોડામાં 15-20 mm, માંસપેશીઓમાં હપ્તામાં 1 અને કુલ 2-3 ઇન્જેક્શન લગાડવા પડે છે. ટાર એમિટિક 1-2% ઘોળ 6 દિવસ તક પીવાડવાનો. સોડિયમ એન્ટીમની ટારી રેસ્ટ દનમાં 2 વાર ઇનાને દનમાં પીવાડવાનું. તો કિસાન સાથીઓ મેં હમણાં તમને પશુઓમાં લંગડી જવર અને બહારી પરજીવી રોગ નેઝલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી હમણાવી. તો કિસાન સાથીઓ જરૂર આપણા પશુઓના એવા રોગોથી સલાહ લઈને સાંભળેલું રાખવું જોઈએ અને જેવા બી આપણું લક્ષણ એના માલમ પડે તો કિસાન ભાઈઓને તુરંત આપણા વેટનરી ડાક્ટરથી સલાહ લઈને તેનથી ઈલાજ કરી લેવો જોઈએ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાતો હામલવાના છે. પશુઓમાં લાગવા વાળા અલગ અલગ પ્રકારના રોગો અને તેના નિદાનની વાતો, યકાઈના રોગ છે અને એનું નિદાન કેવી રીતે થાય, એ બધી વાતો પણ વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી આવો અને આપણા કાર્યક્રમને આગાડી બઢાવો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓના રોગ અને તીહોના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, પશુઓના રોગના નિયંત્રણ હારું કઈ પ્રકારની વિભિન્ન સ્તર પર કાર્યક્રમ બનાવવાની જરૂરત પડે છે, ત્યાં કાર્યક્રમ રોગોની વ્યાપકતા, આવૃત્તિ, રોગકારક અને તીહોમાં થવાવાળા નુકસાનના આધાર પર કઈ ભાગોમાં વિભાજિત કરીને બનાવવો જોઈએ. તો કિસાન સાથીઓ, એ વિભાજન દેશના વિભિન્ન ભાગોમાં અલગ અલગ હોઈ શકે, કેમ કે કઈના ભી રોગમાં થવાવાળા નુકસાન અને તીહોની આવૃત્તિ કઈના ભી જગા પર વિશેષ અલગ અલગ રહી શકે. તો કિસાન સાથીઓ, બીજા કઈના ભી વિશેષ પર કઈનો ભી રોગ મહત્વપૂર્ણ છે, જબકિ બીજે સ્થાન પર કોઈ ભી બીજો રોગ. અથવા યો કાર્યક્રમ બનાવવા હારું સ્થાનીય આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પશુ રોગો થા એક સુવ્યવસ્થિત અને સ્થિરીય નિયંત્રણ હારું આપણે કઈ પ્રકારના એવા કાર્યક્રમ અને બિંદુઓ પર ધ્યાન દેવો પડે છે. પહેલો હે પશુ પાલતુ પશુઓમાં વન્ય પ્રાણીઓમાં નિયંત્રણ રાખવાનું. તે પશુ રોગોના વાહકોનું નિયંત્રણ રહેશે અને પશુ રોગોની કડી નિગરાનીમાં રાખવાનું. પશુ રોગોના નિયંત્રણ કરવા હારું પશુઓમાંથી રોગોનો નિયંત્રણ કરવો જોઈએ. એના હારું બે સ્તર પર કાર્યક્રમની જરૂરત છે, અને એક પાલતુ પશુઓમાં અને બીજો વન્ય પ્રાણી, તાકી રોગોને અન્ય પશુઓમાં ફેલવાથી રોકી જઈ શકે. તો કિસાન સાથીઓ, તો સૌથી પહેલે દેખી જાય કિસાન ભાઈઓ, પાલતુ પશુઓમાં રોગોનું નિયંત્રણ કી કામ કરી શકીએ. તો પાલતુ પશુઓમાં રોગોનું નિયંત્રણ એવી રીતે કરી જઈ શકે કે હગલા પશુઓને નિયમિત રૂપથી મુખ્ય રૂપથી રોગોના ટીકા લગાડવા જોઈએ. બીમાર પશુઓને અને અન્ય સ્વસ્થ પશુઓ અલગ રાખવો જોઈએ. અને કઈના ભી રોગની મહામારી દશામાં સડક અને ગળી મોહલાના જનાવર જેવી રીતે કૂતરા, મીનકા આદિને પાલતુ જનાવરની મેરે નહીં આવવા દેવાનું. પશુઓના આવાસમાં સ્વચ્છતા બનાવી રાખવાની અને ફર્શને સમય સમય પર અસલી તરથી સાફ સુથરા રાખવો જોઈએ અને કીટાણુનાશક દવાઓથી સાફ કરવો જોઈએ. રોગી જનાવરથી વસવાહારું દાણા ને તીના ખાધેલા ઉત્સર્જિત પદાર્થોને જમીન પર દબાણ દેવા જોઈએ. અને મહામારીના ટાઈમ પર પશુ મરેલા પશુઓના જમીનમાં ગહેરો ખાડો ખોદીને સૂનો નાખીને તેના દબાણ દેવું જોઈએ. તેનાથી સંક્રમણ અને પશુઓમાં બીજા બીમારી, બીજા રોગો અને બીજા પશુઓમાં નહીં ફેલી શકે. પાલતુ પશુઓને જંગલોમાં સરવા જવાથી નહીં જવા દેવાનું અને તેની પર રોક લગાડ દેવાની અને તેના એક તરફ બાંધીને તેના પશુઓની રક્ષા કરવા હારું તેનો ઈલાજ ચાલુ કરી દેવો અને પ્રાણીઓથી દૂર રાખવાનું, તાકી ઇનમાં ઇનનો સંક્રમણ નહીં આવી શકે. વન્ય પ્રાણીઓમાં જેસે સરવા જાય તો વન્ય પ્રાણીઓથી ભી આપણે રોક લગાડી પડે. અને વન્ય પ્રાણીમાં રોગોનો નિયંત્રણ, તો વન્ય પ્રાણીમાં કિસાન ભાઈ રોગોનું નિયંત્રણ કિકમ થઈ શકે, તે વન્ય પ્રાણી જો પશુ રોગોના સૌથી ખતરનાક એક સ્ત્રોત છે. અને સામાન્ય વન્યજીવોથી રોગોના કારક પહેલા પાલતુ પશુઓ તક પૂગે છે. તેમાં ફેર મનખું તક ભી રોગ થઈ જાય છે. અને યો જીવોમાં પશુ રોગોનો નિયંત્રણ ઘણો કરવું ઘણું કઠિન કામ છે. ફેર ભી એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રોગોને નિયંત્રિત કરી જઈ શકે. અને મહામારીની દશામાં વન્ય પશુઓને પકડવું, બેહોશ કરવું અને તીહુને ઝેર દઈને જરૂરત પડવા પર તીહુને ગોળીથી મારીને તીહુના પ્રજનન ક્ષમતાને નિષ્પ્રભાવી કરી નાખવું, એવું કામ બહુ સારું લંબુ કામ થાય છે. તેની હારું આપણા પશુઓને પહેલાથી શેટી રાખવું જોઈએ, કેમ કે આમ કિસાન એ જ પ્રકારનો એટલું મોટું કામ નહીં કરી શકે. જબકે એની મહામારી આવે તેના ટાઈમ પર થઈ જાય છે. અને પરજીવી સંક્રમણના વન્ય જીવોને વસાડવા હારું પરજીવી નાશક દવાઓ ખાવાની ચીજોમાં મેળવીને જગા જગા જંગલોમાં રાખી દેવાનો, તાકી વન્ય જીવ ઇનાને ખાઈ શકે અને તીહુંથી ત્યાં હાજરી શકે. બીમાર વન્ય જીવોને બેહોશ કરીને તીહુંનો ઉપચાર કરવાનો અને જેવી રીતે કઈના ભી પ્રજાતિના મરવાની સૂચના મળે તો તુરંત તીહુંની સંપૂર્ણ પ્રજાતિનો પરીક્ષણની રોકધામ કરવાનો ઉપાય અપનાવવાનો. સમય સમય પર વન્ય પશુઓના માળની જગા જો નમૂના તોર પર એકઠા કરીને પરજીવી જીવાણુથી થવાવાળા પરીક્ષણ કરતા રહેવાનું. કિસાન સાથીઓ, રોગોના વાહકના નિયંત્રણ પશુ રોગોમાંથી કાફી રોગ કઈના ના કઈના વાહકના માધ્યમથી ફેલે છે. અગર વાહકને વાહક પર ही રોગકારક ને નષ્ટ કરી જાય તો રોગ ફેલવાની સંભાવના કાફી કમ થઈ જાય છે. ઇના હારું આપણ કઈ એવા તરીકા અપનાવવા પડે છે, જેવી રીતે પશુઓને અને તિહુકન આસપાસની જમીનને સાફ સુથરા રાખવાની. પશુઓને આસપાસ કામ કરતા વખત ચિત્રા, ઓજાર, ખાડા અને વસ્તુઓને સંક્રમણ લાગી શકે અને તેનાથી બીજા પશુઓમાં ફેલી શકે. કઈ રોગ કીટોને દ્વારા ભી એક જગાથી બીજા જગા તક ફેલે છે. એમાં મુખ્ય જો હે મક્ખી, મચ્છર, છીચડી, માઇટ, પિસુ, જુવડા એમાં સામેલ છે. એના કીટોને નિયંત્રિત કરીને રોગોને નિયંત્રિત કરે જઈ શકે છે. તેનાથી કઈ પ્રકારના એવા તરીકા અપનાવી શકીએ, જેવી રીતે પશુઓમાં લાગેલા ખીલા અને સિસોડા, લીખોડા, ભાટાથી કુસલીને મીટીમાં દબાડી માર દેવા જોઈએ. એની પ્રકારથી દવાઓમાં જોડાને ભી મારી જઈ શકે છે. કીટનાશી દવાઓનો ઉપયોગથી ભી કીટોની સંખ્યામાં ભી કાફી કમી આવી જાય છે. જેવી રીતે મલેરિયાના ઉન્મૂલનમાં ડીડીટી રસાયણનો કાફી યોગદાન રહ્યો છે. અને મુખ્યતઃ 5 પ્રકારના કીટનાશી દવાઓ આર્ગેનો ક્લોરિન, આર્ગેનો ફોસ્ફરસ, કાર્બામેટ અને ક્રમિક પાયરીથ્રાઇડ અને વનસ્પતિ કીટનાશક ઉપયોગમાં લાવી જાય છે. કીટોના નિયંત્રણ હારું જૈવિક ઉત્પાદ જેવી રીતે જીવાણુ, કીટનાશક, વિષાણુ, કીટનાશક આદિનો પ્રયોગ ભી કરે જઈ શકે છે. એના પ્રકારથી જૈવિક ઉત્પાદ કીટોમાં રોગ ઉત્પન્ન કરીને તીહુન મારી નાખે છે. તો કિસાન સાથીઓ, પશુ રોગોની કડી નિગરાણી. પશુ રોગોના ઉપર પૂરા દેહની કડી નિગરાનીમાં રાખવાની ઘણી જરૂરત છે. જેવી રીતે પશુ રોગ થવાની સૂચના મળે તો તેના પર તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને તેના નિયંત્રણના ઉપાય કર્યા જવા જોઈએ. કડી નિગરાનીની વજહથી કઈ વારી રોગ રોગી પહેલાથી પતો ચાલી જાય છે. કડી નિગરાની પ્રદેશ એવા રાષ્ટ્રીય સ્તરે ભી નહીં બલ્કિ આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરત છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર OIE જેવી રીતે એજન્સીની મદદથી ભી પશુ રોગોથી ફેલવાથી રોકે જઈ શકે છે. એના પ્રકાર આપણે દેખી શકીએ કે ઉપરોક્ત મેં તમને બતાડ્યું નિયમ અપનાવવાથી કાફી હદ તક પશુ રોગોમાં નિયંત્રણ કરી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુઓના રોગ અને તેના નિરાકરણના ઉપાયના બારામાં જાણકારી સંભળાવી.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, હજુ લઈએ એક નાનો બ્રેક અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં જે લાડો પૈણે અને જાન જાય તીનમાં જો ગાવે તું મજાનું અને અસલ ગીત હામળીને પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. અને કાર્યક્રમ ખેતીવાડીમાં હા બાપુ હામળવાના છે પશુઓમાં સંતુલિત આહારની વાતો. તો ચાલો કિસાન ભાઈઓ, બન્યા રહેજો કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેકના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમને અગાડી બઢાવી અને હામળી પશુઓમાં સંતુલિત આહારની વાતો, જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણી વાત સાંભળી, આપણા પાલતુ પશુઓમાં લાગવાવાળા અલગ અલગ પ્રકારના રોગ, અગર એવા રોગો દેખી આપણા પશુઓને વસાડવા હોય તો આપણ એનું સમય સમય પર સંતુલિત આહાર આલવું જોઈએ. એનામાં અગર આપણી જો ડગરીઓ રહે તેનું દૂધ અસલ ઉતરે અને જો બળદ રહે ત્યાં કાંઠા રહે એના દેખી આપણું આસાની દેખા ખેતી કરી શકી અને વસમાં આપણ કોઈ બી પ્રકારની નુકસાન નહીં થાય. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને અગાડી બઢાવી અને એ બધી વાતો હામળી વિસ્તારપૂર્વક મારા સહયોગી ભાઈ કમતાર ડામોર દેખી.
1: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના શું મહત્વ છે તેના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથીઓ, અમારા કિસાન અને પશુપાલક ભાઈઓને પશુઓમાં સંતુલિત આહારના બારામાં જાણવું ઘણું જરૂરી છે. સંતુલિત આહારમાં ઉકેલો સારો, લીલો સારો અને દાણાને તીનુંનો એક નિર્ધારિત માત્રામાં રહેવું જરૂરી છે. પશુઓમાં સંતુલિત આહાર એક નિર્ધારિત માત્રામાં રહેવું ઘણું જરૂરી અને આહારની એટલી જરૂરત છે જેટલી મનુષ્યને રહેશે, અને એવી રીતે પશુને બી આહારની માત્રા હારું શરીરના વજન કામના હારું અને પશુના આહારની માત્રા હારું ઘણું જરૂરી છે. કેમ કે આવશ્યકતાને અનુસાર, જરૂરતને અનુસાર થાવાળા ભોજ્ય પદાર્થોમાં પાયા જવાવાળા પોષક તત્વોને આધાર પર ગણના કરીને કરી જાય છે. પણ પશુપાલકોને ગણના કામની કઠિનાઈથી વસવા હારું થંબ રૂલને અપનાવો જ્યાદા સુવિધાજનક માન્ય જાય છે. એના અનુસાર આપણું મોટા તોર પર વયસ્ક અને દુધારૂ પશુના આહારને તીન ભાગોમાં વાટી શકી. પહેલો છે શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર, અને બીજો છે દૂધ ઉત્પાદનને બઢાવવા હારું આહાર, અને તીસરો છે ગાભણ જો પશુ રહે તેનો આહાર. કિસાન સાથીઓ, શરીરને સ્વસ્થ રાખવા હારું આહાર અગર દેખી જાય તો યો આહાર પશુના શરીરમાં સ્વસ્થ રાખવા હારું આલ્યો જાય છે, અને એનથી પશુ આપણા શરીરના તાપમાનને બનાવી રાખવામાં તાકાત મળે છે. શરીરની આંતરિક ક્રિયા જેવી રીતે પાચન ક્રિયા, રક્ત પરિવહન અને શ્વસન ઉત્સર્જન અને આદિના કામમાં આવે છે. પશુને આપણા શરીરને સ્વસ્થ રાખવા હારું અને બનાવી રાખવા હારું અને તેઓના જીવન નિર્વાહ કરવા હારું આહાર ઘણો જરૂરી છે, અને ઉચિત આહારના અભાવમાં પશુ કમજોર થવા લાગે છે. તેઓનો અસર તેઓનો ઉત્પાદકતા અને પ્રજનન ક્ષમતા પર પડે છે. એમાં દેશી ગાયના હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 3.4 કિલોગ્રામ અને શંકર ગાય હારું હુકેલા સારાની માત્રા 3.0 થી લગાડીને 4.0 કિલોગ્રામ અને શંકર ગાયનો શુદ્ધ નસલ હારું માત્રા 4 થી 7 કિલોગ્રામ તક રહેવી જોઈએ. તેમાં પશુને દાણામાં ઘઉં મક્કા આદિનું મિશ્રણ ભી કર્યો જઈ શકે છે. તેઓની માત્રા સ્થાનીય દેશી ગાય હારું 1.0 થી લગાડીને 1.5 કિલોગ્રામ અને શંકર ગાયને 1.5 થી લગાડીને 2 કિલો શુદ્ધ નસ્લની દેશી ગાયનો અને ડોબિયું હારું ઇહોની માત્રા 2 કિલોથી 2.5 કિલો તક રાખી જઈ શકે. તો કિસાન સાથીઓ, દૂધ ઉત્પાદન હારું આહાર, પશુઓથી જ્યાદાથી જ્યાદા દૂધ ઉત્પાદન કરવા હારું તેઓના પર્યાપ્ત માત્રામાં કૂટું, લીલો સારો અને દાણા આલવાનું ઘણું જરૂરી છે. દૂધ ઉત્પાદન હારું પશુઓને જીવન નિર્વાહ કરવા હારું તેની જિંદગી જીવા હારું આહારથી જ્યાદા માત્રામાં આહાર આલવો જોઈએ. તેમાં મુખ્યતઃ આપણે ખાસ દાણાની માત્રા બઢાવી દેવી જોઈએ. તીનમાં સ્થાનીય આપણી દેશી ગાય હારું 3 કિલોગ્રામ અને દૂધ આલવાવાળી ગાય હારું આહારના રૂપમાં 1 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. જબકી શંકર ગાયને 3 કિલોગ્રામ દૂધ ઉત્પાદન હારું અને જીવન નિર્વાહ કરવા હારું 1.5 કિલોગ્રામ દાણા આલવા જોઈએ. ભેંસી હારું 2 કિલોગ્રામ દૂધ હારું અને 1 કિલોગ્રામ દાણા એવું સાધારણ ડોબિયુંને આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, એની હાથે 30 કિલોગ્રામ લીલો સારો પશુઓને હર રોજ ખવાડવો જોઈએ. લીલા સારાની જરૂરત પડવા પર દાણાની માત્રા બઢાઈ દેવી જોઈએ અને તેમાં પશુ આહારની લાગત થોડી કમ થઈ જાય. ગાયને હર રોજ સાફ પાણીથી 25-30 લીટર તક પાણી અને ડોભિયુંને સાફ પાણી 30-40 લીટર પીવાડવું ઘણું જરૂરી છે. જે ગાભણ હોય તેના ટાઈમ પર પશુનો ગર્ભાવસ્થાના ટાઈમ પર 4-5 મહિનાની બાદમાંથી હોને આહારમાં જીવન નિર્વાહ કરવા હારું આલે જવાળા આહારમાં બઢોતરી કરી દેવી જોઈએ. તેમાં તેમના શરીરમાં કંઈના બી પ્રકારના ખનિજ મિશ્રણની કમી થવા પર અને ગર્ભમાં પડેલા બચડાના શરીર બી સ્વસ્થ બનેલું રહે અને ગર્ભમાં પડેલા બચડાની ઉચિત બઢોતરી અને વિકાસ હારું ગાય અને ભેંસના અગલા વેતરના સહી દૂધ ઉત્પાદન હારું એના આહારને આલવો ઘણો જરૂરી છે. એમાં સ્થાનિક ગાયો દેશી ગાયો હારું 1.5 કિલોગ્રામ અને શંકર નસ્લની ગાયો હારું અને ભેંસીઓ હારું 2 કિલોગ્રામ અતિરિક્ત દાણા આલવા જોઈએ. તેમાં પશુ અગલે વેતરમાં આપણી તાકાતના અનુસાર જ્યાદાતર દૂધનું ઉત્પાદન કરી શકે. એની સાથે સાથે 30-40 લીટર સાફ પાણી બી એને પીવાડવું જોઈએ. પશુનો સારો હુકેલો. તો કિસાન સાથીઓ, પશુને હુકેલા સારા મુખ્ય રૂપ તો ગમનું કૂટું આલવું જોઈએ અને પશુઓને કદી કદી પરાળ ફેલાઈ દેવું જોઈએ નીચે બેહવા હારું, કેમ કે એમાં સિલિકા પાયો જાય છે જો કે પશુઓના સ્વાસ્થ્ય હારું જ્યાદાતર હાનિકારક રહેશે. એમાં કઈ એવી બીમારીઓ પેદા થઈ જાય છે અને ભૂસાથી આપણું કમ પૌષ્ટિક તત્વ મળે છે. પશુને સહી પોષણ મળી શકે એના હારું રાઈસ બ્રાનને શોકર દાણા સણાની સુની ખવાડવી જોઈએ. પશુઓને ભૂસો હર રોજ 8-10 કિલોગ્રામ આલવો જોઈએ અને ભૂસાને પાણીથી એક વારી ઘોળીને લીલો કરીને ખવાડવા હારું આલે જવું જોઈએ. તેનથી ભૂસામાં લાગેલી મીટી અને ધૂળ બી ખતમ થઈ જાય અને પશુઓના પેટમાં કીડા પડવાની સંભાવના બી કમ થઈ જાય. શંકર અને દેશી નસ્લની ગાયોનો વજન લગભગ 450-500 કિલોગ્રામ તક રહેશે અને તેમાં 2-2 કિલોગ્રામ ભૂસો અતિરિક્ત આલવાની જરૂરત પડે છે. પશુને દનભરમાં 30-40 લીટર સાફ પાણીની જરૂરત પડે છે અને લીલો સારો પશુ હારું ઘણો લાભદાયક રહેશે. લીલા સારામાં પશુને કંઈના બી પ્રકારનો ખનિજ અને વિટામિન મળી જાય છે. ખાસ કર વિટામિન ડીની પૂર્તિ લીલા સારાથી થાય છે અને લીલા સારા હારું પશુ વડા છાવ થોતી નાન ખાય છે. યો હુકેલા સારાની અપેક્ષા વેગો પસી જાય છે. લીલો સારો દૂધ ઉત્પાદનમાં બી ઘણો જરૂરી ભૂમિકા નિભાડે છે અને દૂધ ઉત્પાદન હારું દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં બી બઢોતરી કરે છે. ઋતુના અનુસાર લીલા સારાને નેપિયર ઘાસ, સરી, સુડાન ઘાસ, બાજરો, જુવાર, જઈ, બરસીમ આદિ ઇનમાં સામેલ છે. જેટલા બી પશુપાલન કુનિયું કરવું જોઈએ કે વો લીલા સારાની દલિયા અને દલહની બેહતરને સારાને સામેલ કરવું જોઈએ. તેનથી પશુઓમાં પ્રોટીનની કમી આસાનીથી પૂરી કરી શકે. લીલા સારામાં જો હરી ફળીદાર લીલો સારો ખવાડવો જોઈએ. લોબિયા અને પાચન ક્રિયા હારું દુરુસ્ત રહેશે. ફળીદાર સબ્જીની લાભકારી બી રહેશે અને પશુને એક દનમાં 35-40 લીટર સાફ પાણી પીવાડવું જોઈએ. દાણા. તો કિસાન સાથીઓ, રાશનનો મહત્વ પશુઓમાં જ્યાદાતર થાય છે અને રાશનનો પશુઓમાં તેમના શરીરની બઢોતરી અને દૂધ ઉત્પાદનમાં કાફી મહત્વપૂર્ણ યોગદાન રહેશે. એમાં શરીરના વિકાસ સારું કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન જેવા કઈ પ્રકારના ખનિજ મિશ્રણ મળે છે. પશુઓ સારું રાશન સ્થાનિક સ્તર પર પ્રાપ્ત થવાવાળી જ્યાં પરજીની જગાથી સામગ્રીઓને મેળવીને બનાવ્યા જઈ શકે છે અલગ અલગ. અને જેવી રીતે ઘઉંની દલિયા અને મક્કાની દલિયા, ખળી, લૂણ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી પાલતુ પશુઓમાં અલગ અલગ પ્રકારના રોગ અને તીનુના નિદાનની જાણકારી. ઇનમાં આપણી વાત સાંભળી કિસાન ભાઈઓ કે આપણા પશુઓ જબ બીમાર થાય તો તીનુને કેવી રીતે આપણને ધ્યાન રાખવી પડે, દેખભાળ કરવી પડે અને ડાક્ટર કન લઈ જઈને કેવી રીતે એને ખોરાક સમય સમય પર આલવી પડે, એ બધી વાતો આજ આપણીના કાર્યક્રમમાં વારંવાર સાંભળી. અને કાર્યક્રમની અંતિમ કડીમાં આપણી વાત સાંભળી પશુઓના સંતુલિત આહારની. જેવી રીતે કિસાન ભાઈઓ આપણું મનખુને અસલ ખાવાનું જોવે, તેવી રીતે પશુઓને પણ સંતુલિત આહારની જરૂરત પડે છે. જેવી રીતે અગર પશુ દૂધારુ હોય તો તેને અગર સંતુલિત આહાર આપું સમય સમય પર આલી તો આપું દૂધ અધિક માત્રામાં મળે અને એના દેખી આપું અસલ અને મોટો મુનાફો કમાઈ શકી. અને બળદ હોય તો એને આપું સંતુલિત આહાર આલી તો તેઓ પણ અસલ કાઠોરે અને હોળમાં, ડોરામાં અને વખરમાં આપું તીને અલગ અલગ કામમાં તેવી રીતનો ઉપયોગ લઈ શકી. તો કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લઈને આવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાત સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને ખેતીવાડીની અસલ અસલ જાણકારી પ્રાપ્ત કરે અને ખેતીવાડીમાં અસલ અને મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કઈ થા હામલ તારે જો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે. હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વશમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વશમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજ આપણા ખેતીવાડીમાં ચર્ચાનો વિષય રહેવાનો છે સબ્જી વર્ગી ખેતી. જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણી આપણા ખેતરોમાં ફસલીઓ ઓરી દેદ્યો છે અને ઉગી પણ નીકળ્યો છે, ઘણી ઘણી જગ્યાએ હાવ ડોરા પણ સાલવા માંડી ગયા છે, એવી રીતે કિસાન ભાઈઓ હાવ આપું સબ્જી વર્ગી ખેતી પર બી ધ્યાન દેવું જોઈએ. જ્યાં આપણી સબ્જી કરવા સારું જમીન છોડી સાંડી એનામાં હાવ આપું સબ્જીઓનો રોપ રોપવો જોઈએ. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમની સૌથી પહેલી કડીમાં આપું વાતો સાંભળવાના છે ટમાટરની તકનીકી ખેતીના બારામાં. અને બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી, આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વાત વતાડો ટમાટરની તકનીકી ખેતીની.
1: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ ટમાટરની સંરક્ષિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથે, ટમાટરની ખેતી અલગ અલગ તરફથી કરી જાય છે, પણ અસલી ફસલ સારું અને અસલી ઉત્પાદન લેવા હારું અને જ્યાદા સે જ્યાદા મુનાફો લેવા હારું તો અસલ જળ નિકાસી વાળી દોમટ મિટ્ટી ઘણી લાભકારી રહેશે. તો કિસાન સાથીઓ, તીનથી કિસાન ભાઈઓને ઘણી અસલ તરીકાથી લાભ થાય છે અને ખેતી કરવામાં ખર્ચો બી કમાવે છે અને તીનમાં કઈ પ્રકારની બીમારીઓ બી એનમાં કમ લાગે છે. તો એના હારું 6-7 જો pH માન અસલ માન્યો જાય છે અને ટમાટરની ફસલ હારું ઉઠેલી ક્યારીઓ બનાવી લેવાની અને જમીનથી 10-15 ઇંચી તક ઊંચીઓ ઉઠેલીઓ રહેવી જોઈએ. ક્યારીઓ બનાવતા વખત મીટીને અસલી તરફથી મેળવીને ક્યારીઓ બનાવવી જોઈએ અને અસલી તરફથી ભૂરભૂરી કરી લેવાની. તેમાં જરૂરતને અનુસાર ખાતર મેળવવાનું અને ઉઠેલી ક્યારીઓ રહેવાથી એને કારણ ઉગવાવાળા જો ફળ જમીન પર ભી ની લાગી પાય અને ખરપતવાર ભી કમ રહેશે. તો કિસાન સાથીઓ, બીજની દર 1 હેક્ટર
3: ક્ષેત્રમાં ફસલ ઉગાડવા હારું નર્સરી તૈયાર કરવા હારું લગભગ 350 ગ્રામ થી લગાડીને 400 ગ્રામ બીજ તક કાફી અસલ પર્યાપ્ત રહેશે. અને ઇંથુ કમ થઈ જાય તો હાંગણું કમ પડે છે અને ઇંથુ જ્યાદા બી નહીં રહેવું જોઈએ. તો કિસાન સાથીઓ, શંકર કિસમીઓ હારું બીજની માત્ર 150 થી 200 ગ્રામ તક પ્રતિ હેક્ટર તક કાફી અસલ રહેશે. તો કિસાન સાથીઓ, કિસમીઓ ટમાટરની કિસમીમાં દેખ્યું જાય તો કિસાન ભાઈઓ, પૂસા સદાબહાર, પૂસા રૂબી, અર્કા વિકાસ, સોનાલી, પૂસા શીતલ, પૂસા રોહિણી, પૂસા 120 અને પૂસા અર્લી ડવાર્ફ, પૂસા હાઇબ્રિડ 1, પૂસા હાઇબ્રિડ 4 અને પૂસા હાઇબ્રિડ 2, શેડ નેટ અને પાલી હાઉસમાં અવતાર, અર્કા મેઘાલી, અર્કા સુરભી. તો કિસાન સાથીઓ, ઈ કિસમ્યો થયો અને હાઉ નવસરી કિકમ તૈયાર કરવાની. તો નર્સરી તૈયાર કરવા હારું જુલાઈ મહિનામાં પોધો તૈયાર કરવા પડે છે અને 1 એકર ખેતરમાં ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની. એના હારું ખેતરને 1 ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મિટ્ટી તૈયાર કરીને દેશી યા ફેર શંકર બીજની બુવાઈ કરવાની અને પૌધા તૈયાર થવા પર ખેતરમાં ઈહુની રોપાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ, એ વાત થઈ નવસરી તૈયાર કરવાની. અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નર્સરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સિહળો રહેવો જોઈએ અને યા હોઈ શકે હોનું ટાટણું રહેશે, હોણના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરહથી પૌધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવાવાળા જો પૌધા છે ત્યાં અસલી તરહથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય, તો ટમાટરની ફસલને આપું 2 વારી લગાડી છે. ખરીફ હારું જુલાઈથી ઓગસ્ટ અને રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ, ઉર્વરકની માત્રા રોપાઈના 1 મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી અસલી તરફથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જો તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાઈતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું અને બાકી નાઇટ્રોજનની આધી માત્રા અને ફસલમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ, ટમાટરમાં હાઉસ સિંચાઈ, ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે અને મોસમના અનુસાર ગરમીમાં 6-7 દનના અંતરાળ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દનોમાં 10-15 દનના અંતરાળ પર ટમાટરમાં પાણી આલતું રહેવાનું અને જમીનના અનુસાર બી કિસાનભાઈને ધ્યાન રાખવું પડશે. કઈની જમીન પાતળી રહેશે અને કઈની ગેહરી જો જાડી રહેશે. તો ગેહરી જમીનમાં કમ પાણી લાગે છે અને જો પાતળી જમીન છે તેનમાં નમીની બાર બાર કમી થઈ જાય તેના હારું તેનમાં આપણ કિસાનભાઈ નમી દેખીને તેના હિસાબથી પાણી ફેરતું રહેવાનું. એ વાત થઈ હાવ સિંચાઈની. અને કિસાન ભાઈઓ, હાવ તમને હું નિંદાઈ ગુડાઈ અને પૌધાને ટેકો આલવાના બારામાં જાણકારી વધારું. તો પૌધાને ટેકો આલવાનો અને નિંદાઈ ગુડાઈ કિકમ કરવાની, તો એનામ દેખી જાય કિસાન ભાઈઓ, ફસલની હાથે અક્ષર જો ખરપતવાર જો દરોડી છે એવા કઈ પ્રકારના ખરપતવારના ઝાડકા ઉગી જાય છે અને આવશ્યક પોષક તત્વ અને પૂરી તરફ પૌધા તકની પૂગવા દેશે અને ત્યાં વસમાં તિનાન ખાઈ જાય છે. કઈ પ્રકારનું આપણું ખાતર આલીએ ત્યાં બી તિનાને નિંદણી જો છાડકા છે ત્યાં તિનાન ખાઈ જાય છે અને આપણા અસલી પૌધા છે ટમાટરના તિના પૌધાને ત્યાં નહીં પણ અપવા દે. તેની હારું આપણ કિસાન ભાઈઓને સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરીને ખરપતવાર નીકળતું રહેવાનું અને ટમાટરમાં ફૂલ આવવાના ટાઈમ પર અને પૌધામાં ટેકો આલવો જોઈએ. ખાસ કર ટમાટરમાં જો લાંબી બળવાવાળી જો વેલા રહેશે તેની કિસ્મીનો ટેકો આલવાની ઘણી જરૂરત પડે છે અને એનામાં ફળ અને મીઠી અને પાણીના સંપર્કમાં નહીં આવવા જોઈએ. તેની સારું આપણે ટેકો આલીને તાર બાંધીને તેના ઉપર ટાંગવા પડે છે. તો કિસાન સાથીઓ, તેના ફળ સ્વરૂપ ફળ હાડે બી નહીં અને એવી કઈ પ્રકારની સમસ્યાઓ તેનમાં નહીં આવે છે. ટેકો આલવા સારું રોપાઈના 30 થા લગાડીને 45 દિનની બાદમાં વાહડા યા ફિર લાકડાના જો ડંડા છે તેના લાકડાના ડંડાથી તેની ઊંચાઈ પર તાર બાંધીને પૌધાને ફૂતળીની સહાયતાથી આપું. એક તરફથી તેમાં અસલ ગુણવત્તાવાળું જો ટમાટર રહેશે તેમાં વેલાને આપું તેની ઉપર સલાડી શકી તાકી જેતરી બી ફસલ જો કિસ્મી હશે તેની ગુણવત્તાના આધાર પર ટમાટર છે તેનું ઉત્પાદન બી તેના સહી મળી શકે. તો કિસાન સાથીઓ, તુડાઈ તો ઓગસ્ટમાં રોપેલા જો પૌધા હે ટમાટરના તીનમાં ઓક્ટોબરમાં ફળ આવવા લાગે છે અને ફસલ 75 દિનથી લગાડીને 100 દિનોમાં તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. ઝેર ફળોનો રંગ હળકો રાતો થવા ચાલુ થઈ જાય અને એની અવસ્થામાં ફળોની તોડાઈ કરી લેવાની. નજદીકી બજાર મતલબ મેરે આપણો જો બજાર પડે છે તીનમાં મોકલવા હારું અસલી પાકેલા ફળોની તોડાઈ કરવી જોઈએ. જે પૂરી તરહથી પક્કા થઈ ગયા હોય પરિપક્વ તીનાન બોલે છે અને અસલી થઈ જાય તીનાન આપણ તોડીને તીનાન આપણું માર્કેટ તક લઈ જઈ શકીએ. તો કિસાન સાથીઓ, ટમાટરનું ઉત્પાદન તકનિકી નેટ શેડના અંતર્ગત બી કરી શકે અને ગરમીના દનોમાં શંકર ટમાટર નેટ શેડમાં આસાની થા ઉગાડે જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એના હારું 35% વાળી નેટ શેડનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, નેટ શેડના અંતર્ગત જો ક્યારીઓથી ક્યારીઓની જો દૂરી હે 80 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 40x60 સેન્ટીમીટર રાખવી પડે છે. શરૂઆતી સ્તર પર એન અને કે પ્રત્યેકની 50 કિલોગ્રામ અને પી પોટાસ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી નાખી જાય છે અને ફર્ટિગેશનના સમય પર કિસાન ભાઈઓ એન અને કે પ્રત્યેકની જો 200 કિલોગ્રામ માત્રા ખુદા તરીકાથી આલવી પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસના અંતર્ગત ટમાટરની ઉન્નત ઉત્પાદન તકનીક કિકમ કરે છે તો તેની જાણકારી બી થોડી સાંભળી. તો જો સુમાહના દનોમાં જો વરસાદના મોસમમાં પાલી હાઉસના અંતર્ગત ઇન્ડિટર્મિનેટ પ્રકારથી શંકર ટમાટર બી ઓરી શકી. તેના હારું મીટીમાં દેશી ખાતર કમ્પોસ્ટ કાયર મજ્જા અને રેતનો જો મિશ્રણ છે 2:1:1 એના મિશ્રણ કરીને એનો ઉપયોગ આપણું કરી શકીએ. શરૂઆતમાં એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલિથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ. તો કિસાન સાથીઓ, ટમાટરમાં રોગનું નામ છે

0: બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાત્યો સાંભળવાના છે અદરક એટલે આદાની ખેતીના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ બજારમાં હાવ આદાની જો માંગ બળી ગઈ છે, ઇનાન ભાલતું જાય આપુન આદાની ખેતી કરવું જોઈએ થોડી ઘણી, અને એ બધી વાતો હું હાવ તમારી વસમાં લઈને આવી ગયો છે અને વતાડે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને અદરક એટલે આદાની ખેતીના બારામાં અસલ વાતો વતાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અદરકની બીજ ઉત્પાદન તકનીકના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. કિસાન ભાઈઓ, અદરક મુખ્ય રૂપથી ગરમ જળવાયુ ક્ષેત્રની ફસલ છે. એનો પ્રયોગ પ્રાચીન કાલથી મસાલા અને તાજી સબ્જી અને ઔષધિના રૂપમાં ચાલતો આવી રહ્યો છે. હમણે અદરકનો ઉપયોગ સજાવટી પૌધાના રૂપમાં ભી કર્યો જવા લાગ્યો છે, કેમ કે અદરકના કંદ કઈ પ્રકારના રંગના રહેશે. અદરકની કરીબ 150 પ્રજાતિઓ છે અને ભારતમાં અદરકની ખેતીનું ક્ષેત્રફળ 1,36,000 હેક્ટર છે અને તેઓ ઉત્પાદિત મસાલાની જો ફસલોની એક પ્રમુખ છે. ભારતમાં એની ખેતી કેરળ, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં મુખ્ય વ્યવસાયિક ફસલના રૂપમાં કર્યો જઈ રહ્યો છે. કેરળ રાજ્ય દેહમાં જો કેરળ રાજ્ય દેશમાં અદરક ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ઇહોનો આવે છે અને ઇહોની ઉપયોગિતા. તો કિસાન સાથીઓ, અદરકનો પ્રયોગ મસાલા, ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં વેદિક કાલથી ચાલતો આવી રહ્યો છે. ખુશ્બુ પેદા કરવા હારું ચાઈ અને એવા કઈ પ્રકારના વ્યંજનમાં અદરકનો પ્રયોગ કર્યો જાય છે. ઔષધિના રૂપમાં શરદી, ખાંસી, ખૂનની કમી, પથરી લીવર બળોતરી હારું અને પીળિયા, બવાસીર અને વાયુ રોગીઓ હારું દવાના પ્રયોગમાં કર્યો જાય છે. ઉત્પાદન તકનીક. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી ગરમ અને આર્દ્ર જલવાયુવાળા સ્થાનોમાં કરી જાય છે. મધ્યમ વર્ષા બુવાઈના સમય પર અદરકની ગાંઠીઓ જમવા હારું ઘણીઓ જરૂરી રહેશે અને ઇહોની ખોદાઈના 1 મહિનાથી પહેલું હુકેલા મોસમની જરૂરત પડે છે. ઓસત તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ગરમીઓમાં અને 35 ડિગ્રી સેલ્સિયસવાળા જાપે સ્થાનો પર તીહુની ખેતી કરી જઈ શકે છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી બલય દોમટ જીનમાં જ્યાદા માત્રામાં જીવાશ્મ અને કાર્બનિક પદાર્થની માત્રાને તેઓ ભૂમિ સૌથી જ્યાદા ઉપયુક્ત રહેશે. ભૂમિનો જ્યાં પીએચ માન 5 થી લગાડીને 6 અને અસલ જળ નિકાસીવાળી ભૂમિ અદરકને ઉપજ હારું સૌથી અસલ માની જાય છે. ખેતરની તૈયારી. તો કિસાન સાથીઓ, માર્ચ અને એપ્રિલમાં ખેતરની ગહેરી જુતાઈ મીટી પલટવાવાળા હળથી કરવાની બાદમાં ખેતરને ખુલ્લી ધૂપ હારું છોડી નાખવાનું. મહિના મહિનામાં ડિસ્ક હેરો યા રોટાવેટરથી જુતાઈ કરીને મીટીને ભૂરભૂરી બનાવી લેવાની. આખરી જુતાઈના સમય પર ઉર્વરકોને અનુસંચિત માત્રાનો પ્રયોગ કરવો જોઈએ અને શેષ ઉર્વરકોને ખડી ફસલમાં આલવા હારું વસાડી લેવાનું. તો કિસાન સાથીઓ, બીજની માત્રા. બીજ હારું અદરકના કંદોનો ચયન 6 થી 8 મહિનાની અવધિવાળી ફસલમાં પોદાને ચિહ્નિત કરીને કાપી લેવો જોઈએ. અસલી પ્રકંદના 2.5 થી લગાડીને 5 સેન્ટીમીટર લાંબા કંદ જીહુનો વજન 20-25 ગ્રામ, તીનમાં કમથી કમ 3 ગાંઠીઓ રેવ્યો જોઈએ. પ્રવર્ધન હારું ઉપયોગમાં આપણું એની ગાંઠીઓને લઈ શકીએ. તો કિસાન સાથીઓ, બુવાઈનો સમય. અદરકની બુવાઈ દક્ષિણ ભારતમાં માનસૂન ફસલના રૂપમાં એપ્રિલ અને મઈમાં કરી જાય છે. ત્યાં ડિસેમ્બર મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જબકી ઉત્તર ભારતમાં અદરક અને શુષ્ક ક્ષેત્ર એક ફસલ છે, ત્યાં એપ્રિલથી જૂન મહિના તક બોવાઈ કરી જઈ શકે છે. સૌથી અસલ સમય જો રહેશે કિસાન ભાઈઓ 15 મઈથી લગાડીને 30 મઈ તક અને 15 જૂનની બાદમાં બોવાઈ કરવા પર કંદ હળવા લાગે છે. તો કિસાન સાથીઓ, પહાડી ક્ષેત્રમાં 15 માર્ચની આસપાસમાં બોવાઈ કરી જવાવાળી અદરકમાં સૌથી અસલ ઉત્પાદન મળે છે. બોવાઈની વિધિ અને બીજ અને ક્યારીનો અંતરાળ. તો કિસાન સાથીઓ, પ્રકંદોને 40 સેન્ટીમીટરના અંતરાળમાં ઓરવું જોઈએ. મેડિયા કુડા વિધિથી બોવાઈ કરવી જોઈએ અને પ્રકંદોને 5 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઓરવું જોઈએ. બાદમાં અસલ હળેલું ગોબરનું ખાતર અને મીટીથી ઢાંકી દેવું જોઈએ. અગર રોપણ કરવો હોય તો કતારથી કતાર 30 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20 સેન્ટીમીટર તક રાખવી જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, પ્રકંદોને ઓરવાથું પહેલું મેનકોઝેબ મેટાલેક્ઝલ યા કાર્બોન્ડાઝીમની 3 ગ્રામ માત્રાને પ્રતિ લીટર પાણીના હિસાબથી ઘોળીને પ્રકંદોને 30 મિનિટ તક ડૂબાડીને રાખવું જોઈએ. શિહળાનો પ્રભાવ. તો કિસાન સાથીઓ, અદરકને હળકી શિહળામાં ખુલ્લામાં ઓરી ગઈ અદરકથી 25% જ્યાદા ઉપજ આલે છે અને કંદોની ગુણવત્તામાં ઉચિત બઢોતરી પાઈ જાય છે. પલવાર. તો કિસાન સાથીઓ, અદરકની ફસલમાં પલવાર બિસાડવાનું અને ઘણું હી લાભદાયક રહેશે. રોપવાના ટાઈમ પર તેનાને ભૂમિમાં તાપમાન નમીના સામંજસ્ય બનાવી રાખે છે અને તેનથી અંકુરણ બી અસલ થાય છે. ખરપતવાર બી ઇનમાં નહીં નીકળે છે. તો કિસાન સાથીઓ, નિંદાઈ ગુડાઈ મીટી ચડાવવાનું. પલવારના કારણ ખેતરમાં ખરપતવાર નહીં ઉગે છે. અગર ઉગે તો તેના નિકાળ દેવું જોઈએ. 2 વારી નિંદાઈ ગુડાઈ અને 4-5 મહિના બાદ કરવી જોઈએ. જબકી પૌધો 20-25 સેન્ટીમીટર લાંબો થઈ જાય અને પૌધાની આસપાસની પર મીટી ચડાવી દેવાની. પોષક તત્વોનો પ્રબંધન. તો કિસાન સાથીઓ, અદરક એક લાંબી અવધિની ફસલ છે અને તેનથી પોષક તત્વોની જરૂરત પડે છે. ખેતરની તૈયારી કરતા વખત 250-300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી હળેલું ગોબરનું કમ્પોસ્ટ ખાતર ખેતરમાં સામાન્ય રૂપથી ફેલાવીને મેળવી નાખવું જોઈએ. નાઇટ્રોજન 75 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરની દરથી નાખવું જોઈએ. એના ઉર્વરકને વિઘટિત માત્રામાં આલવું જોઈએ અને તેની ઉપર મીટીમાં 6 કિલોગ્રામ ઝીંક પ્રતિ હેક્ટર નાખવાથી ઉપજ અસલ મળે છે. ઉન્નતશીલ પ્રજાતિઓના નામો. તો કિસાન સાથીઓ, ઉન્નતશીલ પ્રજાતિઓ બેલા અદા, મોરન અદા, જાતિ અદા, કાશી અને નાના આકારના કંદ અને ઔષધિ ઉપયોગ હારું પ્રયુક્ત અસલ રહેશે. કેકી બાજાર સ્થાની નાગાસિંહ જાદા રેશા અને સુગંધ હારું પ્રયુક્ત રહેશે અને વીછી નાળિયા કિસ્મ્યો સોઠ હુકેલું અદરક હારું બી મેસી કિસ્મ જ્યાદા ઉપજ હારું અસલ રહેશે. તો કિસાન સાથીઓ, ખુદાઈ. અદરકની ખુદાઈ લગભગ 8-9 મહિના રોપવાના બાદમાં મળી જાય છે અને પાયડા ધીરે ધીરે પીળા પડી હૂકવા લાગે અને એવા ટાઈમ પર અદરકની ખુદાઈ કરવી જોઈએ. ભંડારણ. તો કિસાન સાથીઓ, ભંડારણ હારું ઝેર અદરક કડી અને કમ કડવાહટ કમ રેશાવાળી ઓહે તો એવી અવસ્થામાં પરિપક્વાની બાદમાં અસલ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ઉપજ. તાજા હરા અદરકના રૂપમાં 100-150 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક અદરકનો ઉત્પાદન કિસાનભાઈને મળી જાય છે. તો કિસાનભાઈઓ, મેં હમણે તમને અદરકના બીજ ઉત્પાદન અને લગાડવાની તરકીબના બારામાં અને કઈ એવી ઉત્પાદન તકનીક અને ભૂમિનો ચુનાવ, ખેતરની તૈયારી અને બીજની માત્રા અને બુવાઈનો સમય અને બુવાઈની વિધિ અને બીજ ઉપચાર કરવાના તરીકા અને ભંડારણથી લગાડીને તીહની ઉપજ તક મેં તમને જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાભી 90.8 FM છાવવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાવવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટાભી 90.8 FM છાવવાની આવાજ પર.
3: Yeah, bye.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપુ વાત્યો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની આગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપું હગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામું તો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઇનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે, અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇના કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગલાન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારનો અને રોગોની પકડમાં આવી જાય છે, અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે, અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતી ની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેની હારું આપું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર ની નાખવાનું, અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તીનાન ભી આપણ કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં વચી શકે, અને તીહુન અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેની હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાય જાય છે, અને એના રસાયણ યુક્ત કરી ની પકાડવાનું. તેની હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકાડવાની આપણે વાત કરી રહ્યા, અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે, અને તેનાને CAMGP ના તરફ છે, અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી ઇનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ ઇનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે, અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં ઇના ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અચાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી ઇના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો ભી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે, અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારુઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં ભી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો ભી એનો બનાવે છે, અને રીંગણાને આપું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે, અને એના પરિવાર જે સોલનેસી છે. અને તો કિસાન ભાઈઓ, એનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે, અને બીજું નામ એનું એંગ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું इनवान काफी असल फायदेमंद रहेसे, यो केवी भी जगह मा लागी जायसे। रींगणानी खेती गरम मौसम मा करी जायसे अने रींगणा गंभीर पाला हारू अति संवेदनशील छे। फळोने पाकवाती पहेलू इनाने गरम लांबा मौसमनी जरूरत पड़े छे। तो किसान साथियों, तापमान 22-33 डिग्री सेल्सियस तक रहे ते इना हारू असली फायदेमंद रहेसे अने कई तरह नी मिट्टी मा भी इना रींगणानी खेती करी जाई सके से। रींगणानी खेती हारू आदर्श मिट्टी, गहरी जलवायु अने असल जल निकासी वाली जगह रहेवी जोईए। मिट्टी नो पीएच मान मा अगर देखी जाए किसान भाइयों, तो 5.5 थी लगाड़ी ने 6 तक रहेवू जोईए अने रींगणानी खेती हारू या असल फायदेमंद रहेशे। रींगणानी बुवाई नो समय, तो किसान भाइयों, रींगणानी जो ग्रीष्मकालीन फसल नी बुवाई फरवरी मार्च महीना मा अने रबी नी फसल नी बुवाई अक्टूबर थी नवंबर मा थाय से। पहाड़िया जो अप्रैल महीना में बुवाई अने मई जून में इनी रोपाई बीज ने दर 375 थी 500 ग्राम प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों, आपन देखो जोईए कि रींगणा ने हारू खेतर ने तैयारी की कम करवानी। रींगणा ने खेतर में पहलू बे वारी खेड़ाई कर देवानी अने पहली जुताई ने बाद में इनो अंतराल करीने फेर थी 4-5 वारी असली खेड़ी ने वखर दी ने मिट्टी ने भुरभुरी कर लेवानी अने इनी बाद में 25-30 टन असली गोबर नो हड़ेलू खातर ने प्रति हेक्टर ना हिसाब थी इनमा मेलवी देवानू अने इनी बाद में आपणे रींगणाना रोपनी तैयारी करवानी। तो किसान साथियों, रींगणाना रोपाई सीडलिंग 8-10 सेंटीमीटर नी ऊंचाई अने 2-3 असल पायड़ा ने हाथे जो पौधा रहेवा जोईए अने सीडलिंग नो कड़ो रहेवू घणो जरूरी। रोपाई तो पहलू किसान भाई ने रीज फेरो प्रणाली थी तहत आपण करवू जोईए अने रोपाई थी 4-6 दिन पहलू पाणी रोकी नाखवानू अने पौधा ने सख्त कर नाखवानो। तो किसान साथियों, स्पेसिंग मिट्टी नी उर्वरकता, जलवायु नी स्थिति अने किस्मियों पर इनमा निर्भर करे से अने केत्रो स्पेसिंग इनमा राख्यो जाए। तो किसान साथियों, लांबा फलवाला किस्मियों इनमा 60x60 पर करवानी अने गोल फलवाली किस्मियों इनमा 75x75 सेंटीमीटर पर आपण लगाड़वानी। तो किसान साथियों, ये बात थी अपनी पौधा की दूरी अने हाउ खातर की कम नाखवानो। जैविक बेंगण की खेती में जैविक खातरों उपयोग कर गोबर न खातर, लीमड़ा की खड़ी अने पाटलरी अने वर्मी कम्पोस्ट खातर इनमें लागे से अने एवं जैविक खातरों उपयोग कर फसल में लेवानो ताकि भूमि तैयार करता वक्त भी इहोनो उपयोग करवानो। तो किसान भाइयों, रींगणा में अगर पानी की व्यवस्था अगर देखी जाए तो उतली जेड़ वाली फसलों में घड़ी घड़ी पानी की जरूरत पड़े से अने गर्मी ना मौसम में 3-4 दिन अंतराल पर किसान भाई ने पानी फेरतू रहेवानो अने सर्दी ने जो टाड़ ना मौसम में 12-15 दिन अंतराल पर रींगणा में पानी आलतू रहेवानो। तो किसान साथियों, इंटर कल्चर आमतौर पर मेन्युअल निराई करी जाए से अने हार्वेस्टिंग यील्ड। किसान भाइयों, जे रींगणाना पौधा में फल असल आकार में मळवा लागी जाए तो इना ने काट्या जाए से ऊपर था। तो किसान साथी, इना डाखला फूटे से अने फल ना सतह पर समकदार अने समकदार देखाई दे से इना ने ऊपर थी कापी नाखवानुं। तो किसान भाई, इनती यो निष्कर्ष निकले कि आधुनिक किसानों ने जैविक खेती रींगणानी करवानी जरूरत से, क्योंकि रींगणा में पोषक तत्वों की मात्रा भी असल पाई जाए से अने रींगणा खनिज थी भरपूर से अने तीनथी रींगणानी मांग ज्यादा ज्यादा लागी रही से अने रींगणा भारत में उगाड़ी जा वाली सब्जी में थी एक से। इना ने उगाड़ो भी घणो आसान से अने फूल आवाना समय पर बीमारी अने कीटो थी वसाड़वा हारू। गायनु मूत्र, पंचगव्य, वर्मी कम्पोस्ट अने साह आदि चीजों छिड़काव करीने रोगों अने कीटो थी આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ, કેમ કે એ પૂર્ણ રૂપથી જૈવિક છે. એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની. તો કિસાન ભાઈ, આ તક કે આપણ પતો એ રહેવો જોઈએ કે રીંગણાને લોક વિદેશોમાં પાવડરના રૂપમાં બી એનો ઇસ્તેમાલ કરે છે અને મેડિસનના રૂપમાં બી દવામાં બી કામ આવે છે. તો સાથીઓ, જૈવિક ખેતીમાં કીટ અને રોગોનો સહી ઉપચારની ખોજની જરૂરત છે અને ફ્યુચરમાં આવવાળા સમયમાં બાકી થોડા પિન્ચેસ જોઈ છે અને શરૂઆતીમાં જૈવિક ખેતી અપનાવવાની, કેમ કે શરૂઆતીમાં થોડો યીલ્ડ અને ઇફેક્ટ આવે છે અને બાકી અસલ યીલ્ડથી આપણને લાભ મળે છે. જૈવિક ખેતીમાં આપણા જો લાભ થાય છે, એની સાથે સાથે પર્યાવરણ અને લોકોનો બી કાફી એનાથી લાભ મળે છે. એ કાફી ફાયદો કરે છે જૈવિક, અને એના હારું જૈવિક ખેતી અપનાવી અને આપણા સમાજ અને પર્યાવરણથી આપણું કેમિકલ મુક્ત રાખી શકી. તો કિસાન સાથીઓ, મેં તમને આ રીંગણાની જૈવિક ખેતીની આજની જરૂરત કેમ છે તેના બારામાં જાણકારી સંભળાવી. તો કિસાન સાથીઓ, તમે જરૂર મેં તમને જૈવિક ખેતીના મહત્વના બારામાં અને રીંગણાના ક્વોલિટીનો જો પરિચય કરાયો અને રીંગણાની બોવાઈ કઈના ટાઈમ પર કરવી અને એનાથી આપણું જૈવિક ઉગાડીને કિકમ આપવું એનાને પકડી શકીએ અને એના રોગોની રોકથામ આપણું કિકમ કરી શકીએ અને એમાં કેતરા દિનમાં પાણી આલવાનું, એવીઓ મેં તમને કઈ અસલ જાણકારીઓ સંભળાવ્યો. તો કિસાન ભાઈઓ, જરૂર તમે એ મારી વાત સાંભળી અને તમે આપણા ખેતરમાં ખેતી કરજો. તો કિસાન ભાઈઓ, ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે. તો કિસાન સાથીઓ, હાવ કમતાડામાં ઇજા તાલજો અને તમે અસલ ખેતીની વાત વાડીની વાતો સાંભળવા હારું તમે જરૂર સાંભળતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM જાવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
1: કિસાન સાથીઓ, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી સંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, શિમલા મરચનું જો ઉત્પાદન પાલી હાઉસમાં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે. તો કિસાન સાથીઓ, બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો બે

0: થી તીન ગુણો તક કિસાન ભાઈને લાભ મળે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં ઉગાડી જવા વાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનું પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં, મોટા શહેરોમાં, હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે. યા જ્યાદા લાભ આલવા વાળી ફસલ છે અને એનો ગુણવત્તા વાળો ઉત્પાદન કેવળ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે. પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો કઈન્યો રાખી શકી. તો કિસાન સાથીઓ, રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન, 30 19, નતાશા, ટોરકલ, મહાભારત, તન્વી પ્લસ બચાટા. તો કિસાન સાથીઓ, પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણ, ફિએસ્ટ, નન 20 30 અને 30 20, ઓરેવેલો યુ એસ 26, પરસિલિયા. અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા, ભારત, કેલિફોર્નિયા, વન્ડર, ગ્રીન ગોલ્ડ. તો કિસાન સાથીઓ, તાપમાન અને આદ્રતા, શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે. એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે. પોદાની સામાન્ય બઢોતરી હારું 20 થી 25 થી મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે. એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20 થી લગાડીને 22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 થી ઉપયુક્ત માન્ય જશે. અપેક્ષિત આદ્રતા 75 થી 80% વાંછિત રહેશે. નવસરી તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે. નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે. ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચજનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમકે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌથી પહેલો પોટ્રેને પ્રો ટ્રેને સાફ પાણીથી ધોઈને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રો ટ્રેનો નિર્જલીકરણ કરવો જોઈએ. અને તેની બાદમાં પ્રો ટ્રેમાં વર્મી કુલાઇટ, પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ, જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રો ટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વિશ્વમાં વસોવશમાં નાખવો જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના જાહેરાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ હારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એને હારું બીજાઈની બાદમાં પ્રો ટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર 2 યા 3 દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 નો 1%, યાની કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યતઃ 30 થી 35 દિનની બાદમાં પૌધો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રો ટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતે પૌધોની જેડીઓ મીટીને અંદર ભીમાઈથી ભરાઈ જાય છે અને પૌધો નીકળવા હારું જેડીઓ તૂટવાનો ખતરો બનેલો રહેશે. અને પ્રો ટ્રેને લાકડી અને લોહાના સ્ટેન્ડ પર રાખ્યો જાય છે. તો કિસાન સાથીઓ, રોપાઈ હારું ક્યારીઓ તૈયાર કરવાનો. જો પૌધો બદલવા હારું યોગ્ય થઈ ગયો હોય અને તેના હારું સૌથી પહેલું પાલી હાઉસમાં ક્યારીઓ અસલી તરફથી તૈયાર કરવી જોઈએ. એના હારું 1 મીટર સોડી 30 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવ્યો જોઈએ. ક્યારીઓની લંબાઈ પાલી હાઉસના આકાર પર નિર્ભર કરે છે। ક્યારીઓ બનાવતા વખત બે ક્યારીઓમાં અને બે ક્યારીઓના જો 20માં 30 સેન્ટીમીટરનો આંતરો રાખવો જોઈએ। તેનથી કરસણ કામોની સુવિધા થઈ જશે। તૈયાર ક્યારીઓના રોપાતના બે દન પહેલું નિર્જીકરણ કરી જાય છે। તેના હારું કાંસની પ્લેટ પેટ્રી ડીશમાં 8-10 ગ્રામ પોટેશિયમ પરમેંગ્નેટના ક્રિસ્ટલ નાખ્યા જાય છે। પૂરી બેડના પોલિથીનથી ઢાંકીને ઇનાન ઢાંક નાખવાનો। તેની બાદમાં હરેક પેટ્રી ડીશમાં 5-7 મિલીલીટર ફોર્મેલિન નાખ્યો જઈ શકે છે। તેનથી તુરંત ગેસ નકળે છે। તેનથી મિટ્ટીમાં ઉપસ્થિત હાનિકારક સૂક્ષ્મજીવ ખતમ થઈ જશે। તો કિસાન સાથીઓ, મેં તમને આજ પોલી હાઉસમાં શિમલા મિર્ચના ઉત્પાદનના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી અને એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટ્યાભીલ 90.8 FM છાબોની આવાજ। તો કિસાન સાથીઓ, હા આર જે કમતા ડામોરને ઇજા તાલજો અને
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી। આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી સબ્જી વર્ગીય ખેતીની। એનામાં આપણી ટમાટરની, અદરકની, બેંગન અને શિમલા મિર્ચની તકનીકી ખેતીની બધી વાતો આજ આપણી એના કાર્યક્રમમાં સાંભળ્યો। કિસાન ભાઈઓ, હું રોજ તમારી વશમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, તેની સમસ્યાઓ અને એના સમાધાનની વાતો પણ લઈને હાજર થતા રહી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે। તો આ સારું બસ એટલી વાત, કેમ કે હાલ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો। હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમું જાજો મતી કહીતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે।
2: तूने अभी देखा नहीं, देखा है तो जाना नहीं, जाना है तो माना नहीं, मुझे पहचाना नहीं। दुनिया दीवानी मेरी, मेरे पीछे पीछे भागे किस में है दम, यहाँ ठहरे जो मेरे आगे, मेरे आगे आना नहीं, देखो टकराना नहीं, किसी से भी हारे नहीं हम।
3: आइए दोस्तों, एक बिल्कुल ही नए सीजन के साथ मैं समीर और नितिन हाजिर हैं आज के कलाकार के इस प्यारे से प्रोग्राम में। आप सभी को बहुत बहुत शुभकामनाएं। हमारा प्रोग्राम अब नोटिस किया जा रहा है, पहचाना जा रहा है, कई प्रोडक्शन हाउसेज हमें अप्रोच कर रहे हैं हमारे टैलेंट्स की गायकी को सुनकर। ये बहुत ही अच्छा मौका है आगे बढ़ने का, ग्रो करने का और प्रोफेशनल सिंगर्स बनने का। तो चलिए शुरू करते हैं इस प्यारे से प्रोग्राम को आप सबके ही कोलैबोरेशन से।
4: सोचे जो चाहे वो करके दिखा दे, हम वो हैं जो तो और दो पांच बना दे।
3: आज के कलाकार के इस बेहद बेहद नए एपिसोड में दोस्तों आप सभी का बहुत बहुत स्वागत है। हमारे साथ आज एक विलक्षण प्रतिभा है, एक टैलेंट है, एक सिंगर है, जिनसे बातें करेंगे, उनकी बातें सुनेंगे तो आपको बहुत लुत्फ आएगा और उनकी गायकी अमेजिंग अमेजिंग है, जब सुनेंगे तो दिल खुश हो जाएगा। हमारे साथ हैं आज संतोष प्रसून जी। बाकी हम संतोष जी से पूछेंगे, उन्हीं के मुंह से सुनेंगे भला वो कौन है, क्या है। संतोष जी, आपका बहुत बहुत स्वागत है हमारे प्रोग्राम में। हमारे सुनने वालों के लिए प्लीज अपना परिचय दीजिए, आप कहाँ हैं, क्या करते हैं।
5: मैं संतोष प्रसून पटना बिहार से हूँ। बाय प्रोफेशन मैं टीचिंग बैकग्राउंड से हूँ। रेडियो तांत्रिक व्हील 90.8 FM झाबुआ की आवाज आज के कलाकार प्रोग्राम के सुनने वाले सभी श्रोतागण, राइजिंग टैलेंट्स ग्रुप के सभी अमेजिंग सिंगर्स, रेडियो स्टेशन के मैनेजमेंट टीम, मेरे सभी दोस्त, सभी अपनों को मेरा प्रणाम। खास करके नितिन सर, समीर सर, आपको मैं नमन करता हूँ। आपकी डेडिकेशन और आपका सपोर्ट मैं कभी भूल नहीं सकता। संध्या चिन्ना जी, जिन्होंने मुझे इंट्रोड्यूस किया इतने बड़े प्लेटफॉर्म पे, मैं नमन करता हूँ उन्हें भी। और आई एम रियली थ्रिल्ड टू टेल दैट आई अचीव माय फर्स्ट माइलस्टोन इन द जर्नी ऑफ म्यूजिक। आज के कलाकार प्रोग्राम में आप सबों से रूबरू होते हुए मुझे फक्र महसूस हो रहा है। कुछ महीने पहले मैंने सपना देखा था कि मैं रेडियो स्टेशन से अपना प्रोग्राम दे रहा हूंगा, और आज ये सपना पूरा हुआ। थैंक यू सो मच गॉड, थैंक यू सो मच यू ऑल।
3: बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया संतोष जी। हम संध्या जी का बहुत बहुत धन्यवाद करते हैं कि इतने जहीन, इतने समझदार, इतने सुलझे हुए एक अध्यापक से और एक गायक से उन्होंने हमें मिलवाया। सुन के मजा आ गया, बहुत बहुत शुक्रिया। चलिए प्रोग्राम को शुरू करते हैं संतोष जी के ही गाए हुए इस बेहद खूबसूरत नगमे से।